નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

મિત્રો તમે સાંભળી રહ્યા છો 90.4 એફએમ રેડિયો બાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવ, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 એફએમ રેડિયો બાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

88.9 FM રેડિયો પાલનપુર.

0: દિલ દિલ તમને તમને અપવાની મારી ક્યાં
1: મારી ક્યાં ના છે
0: લાગણીઓ
1: લાગણીઓને
0: માપવાની
1: મારી ક્યાં
0: મારી ક્યાં ના છે
1: તું પ્રેમ
0: તું પ્રેમ
1: આપે જખમોની
0: જખમોની ભેટ
1: જે મળે
0: જે મળે
1: તે સ્વીકાર
0: સ્વીકારવાની
1: મારી ક્યાં ના છે
0: તારી ખુશી
1: ખુશી માં
0: મારી ખુશી
1: મારી ખુશી રહેલી છે
0: તું જીતે
1: તું જીતે દાવ
0: તો હારવા
1: હારવાની
0: મારી ક્યાં ના છે
1: તું કરી લે
0: કરી લે જે
1: કદી
0: મારા પ્રેમની
1: હથળી
0: હથળી
1: માં મૂકવાની
0: મારી ક્યાં
1: મારી ક્યાં ના છે
0: હાથ
1: હાથ જાલો
0: તો મઝધારે
1: મઝધારે
0: ના છોડી દેશો
1: મોત સુધી
0: ચાલવાની
1: ચાલવાની
0: મારી ક્યાં
1: મારી ક્યાં ના છે
2: जानते हो
3: बेल्जियम
2: बेल्जियम
3: ग्रीस की
2: कुल आबादी
3: इतनी नहीं
2: इतनी है
3: जिससे
2: ज्यादा
3: महिलाएं
2: हमारे
3: देश में
2: पति दीदी
3: बनी है।
2: तीन करोड़
3: से अधिक
2: महिलाएं
3: पति
2: दीदी
3: बनी
2: है।
3: परिवार
2: परिवार
3: देश
2: और देश
3: आर्थिक
2: आधार।

பாலன்புரி ரேடியோ ஸ்டேஷன்.

મારો પડોશી છે, જબરો જિદ્દી, આખી સોસાયટી સોલર પેનલ લગાવી હતી, પણ એ માનવા તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, નામ જ છે પીએમ સૂર્યઘર મફત યોજના. પછી તો એક પછી પધાના બિલ આવો આવવા ત્યારે ભાઈ ભાઈ બોલ્યા, હવે તો મારે પણ ખાવી પડવી પડશે. પીએમ સૂર્યઘર મફત યોજના જોડાવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

સાંભળો શું તમે પીએમ સૂર્યગ્રહ મફત વીજળી યોજના સાંભળ્યું છે? ઘર સરકાર લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખો લખ

0: नमस्कार श्रोता मित्रों, तुम सुन रहे हो 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। अपना शहर नियर, आप ओळख समाज सेवा, अपना रेडियो स्टेशन कम्युनिटी रेडियो स्टेशन बनासकांठा डिस्ट्रिक्ट मंडल द्वारा संचालित करवामां आवे छे अने विविध कम्युनिटीज नो प्रतिनिधित्व पण आ प्लेटफॉर्म परथी रजू થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનિરુ અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણા પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃત વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપની ઓળખ, સામંત રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
1: ગીતા અમૃતની અશ્રુગલામાં આપણે છેલ્લે જોઈ રહ્યા હતા છઠ્ઠા અધ્યાયનો પાંચમો શ્લોક। પોતાના વડે પોતે દુશ્મન પણ પોતે અહીંયા કરતા હતા એ પ્રમાણે આત્મન શબ્દના તો માણસ પોતે પોતાનો મિત્ર પણ છે અને માણસ પોતે પોતાનો દુશ્મન પણ છે। સાદા વ્યવહારમાં કેવી રીતે બને? હું મારો મિત્ર છું કે હું મારો દુશ્મન છું? એવું કેવી રીતે થઈ શકે? આ તો એમ કે છે કે દુશ્મન શોધવાની જરૂર નથી।

કે બહાર મિત્ર શોધવા જવાની જરૂરત જ નથી, કારણ કે તમે જ તમારા મિત્ર છો, તમે જ તમારા શત્રુ પણ છો. તમે તમારા મિત્ર છો કેવી રીતે? ધારો કે તમને ખબર છે કે તમને કોઈ એક રોગ થયો છે, મને ડાયાબિટીસ છે. હવે તમારો મિત્ર હશે તો તમને શું શું કરશે? મિત્ર એમ કહે છે કે ભાઈ તને આ મધુપ્રમેહ છે, માટે તારે મીઠું ખાવું નહીં, ગળગળ્યું તારે ખાવું નહીં, નહીં તો આ મધુપ્રમેહ વધી જશે. મિત્ર હોય તે એક કામ કરે, મિત્ર હોય તે ખોટા રસ્તે જતા વારે અને સાચા રસ્તે દોરે. હવે પોતે જ જે વખતે જમવા બેસે એ વખતે સરસ મજાના મિષ્ટાનનો ખવાનવાન જુએ અને એની અંદર મીઠાઈઓ જુએ અને એનું મન એના કામમાં ના રહે તો એ કાબુમાં ન રહેવાને કારણે પેલી મીઠાઈઓ ખાવા માંડે અને રોગ વધે તો દુશ્મન કોણ થયું? કોઈ બહારનું આવીને પરાણે ખવડાવડા ગયો નથી. એનથી વિરુદ્ધ કોઈ કલ ના હોય પણ પોતે જ પોતાના મનને સંયમ રાખીને મને આ રોગ છે માટે મારે આ વસ્તુ કરવાનો છે, પોતે પોતાના મનને રોકી દે છે, આ દિશામાં આપણે જવાનું નથી. તો એ પોતે પોતાનો મિત્ર થયો. બહારથી આવે છે એના સાથે તો બીજા અનેક વળગણો આવે છે, સાપેક્ષતા છે, કશાકની અપેક્ષા છે. એવું કરવાની જરૂર નથી, કારણ કે જે કંઈ છે તે બધું તમારી અંદર તમે જાતે સ્વયં સંપૂર્ણ છો. તમારે બીજા કશાની અપેક્ષા રાખવાની જરૂર જ નથી. પણ તમે જો તમારા મનને તમારા કામમાં રાખ્યું હશે તો તમારું મન તમને સાચા રસ્તે દોરશે, અને જો તમારા કામમાં નહીં હોય અને કેવળ ઇન્દ્રિયોના કામમાં હશે તો તમને બીજા રસ્તે દોરશે. આપણે હમણાં ઉદાહરણ જોયું તેમ મન જો મીઠાઈ ખાવા પડે રે તો એ આપણું દુશ્મન થઈ ગયું અને એ આપણાથી અલગ નથી, માટે આપણે આપણા દુશ્મન થઈ ગયા. પોતે પોતાનું દુશ્મન ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. બહાર શોધવા જઈએ અને આપણા માટે દુશ્મન થાય કે આપણે જાતે દુશ્મન ઉભો કરીએ. માનો કે માણસને કડવું બોલવાની ટેવ છે, એ મધુર ભાષામાં વાત કરી શકતો નથી, તો એ શું કરશે? જેની સાથે વાત કરશે એની સાથે ઉછળાઈથી વાત કરશે અને તોછડાઈથી વાત કરવાને કારણે સામો માણસ આપણો મિત્ર હોવા છતાં દુશ્મન બની જશે. કે ભાઈ આની સાથે વાત કરવાનું છોડી દો, એને બોલતા જ નથી આવડતું. જ્યારે બોલે છે ત્યારે ઉછળાઈથી બોલે છે, આપણું માન સન્માન જાળવતો નથી, અપમાન કરતા એને વારવાર નથી લાગતી, તો એનો સંબંધ આપણે ઓછો ઓછો કરી નાખો. તો એ દુશ્મન વધ્યો કેવી રીતે? વધ્યો આપણી તોછડી વાણીથી વધ્યો. એટલે હકીકતમાં દુશ્મન નથી, દુશ્મન આપણી વાણી છે, આપણી વાણી છે એટલે આપણે છીએ. તો દુશ્મન કોણ થયું? આપણે થયા અને એનાથી ભરી તો આપણે કોઈ સાસુ સસરાને જોયો, કોઈ સારા માણસને જોયો, આપણે એનું સન્માન કર્યું, આપણે એને ઘરમાં લાવ્યા, આપણે એને પાણી પીવડાવ્યું, એ આપણને આશીર્વાદ આપશે. હા, આશીર્વાદ પેલા આપ્યા, એ ક્યારે આપ્યા? જ્યારે આપણે એની સાથે સદવર્તન કર્યું ત્યારે. એ આપણો મિત્ર થયો, એ આપણો સ્વજન થયો, એ આપણો બંધુ થયો. પણ એ બંધુ ત્યારે થયો કે જ્યારે આપણે એની સાથેના સંપર્કને વધાર્યો, એની સાથેના સંપર્કને સિદ્ધ કર્યો. એટલે એ બંધુ પણ આપણે થયા, તો એ આપણને આશીર્વાદ આપવાનો નથી.

0: આશીર્વાદ જો આપણને મળ્યા તો એ આશીર્વાદ આપણા પોતાના વર્તનને કારણે મળ્યા છે, અથવા એનાથી વિપરીત આપણે ખરાબ વર્તન કર્યું અને ખરાબ વર્તન કરવાને કારણે દુશ્મન ઉભો કર્યો, તો એ દુશ્મન આપણે છીએ, પારકો નથી. જો આપણે આપણી વાણીને કાબૂમાં રાખીએ તો દુશ્મન ઉભો થયો ના હોય. સુવજન કે દુશ્મન સામાન્ય વ્યવહારમાં પણ બહારથી આવતો નથી. કોઈ કહે છે કે આપણે કોઈ મહાન માણસોના વચનો સાંભળીએ તો આપણે આપણી જાતને આપણે ત્યાં સુધી પહોંચ્યા જો આપણે ત્યાં સુધી પહોંચીએ નહીં, એના સુધી જઈએ નહીં, અથવા એની કાળ કર્યા કરીએ, કેવા તો બનાવ્યો હોય છે એ તો બોલ્યા કરે. આમ જો થયું તો એ આપણો સ્વજન ન બન્યો તો આપણે સ્વજન ન બનાવવા માટેનું કારણ આપણે પોતે થયા. ક્યાંય બનવાની જરૂર નથી ભાઈ. ઉભા કર્યા છે કે આ મિત્રો બધા સ્વજનો થયા તો તે પોતે જાતે થઈને કર્યા છે. તો મુખ્ય વાત છે કે વ્યક્તિ અબધી અધ્યાત્મમાં ના જઈએ તો પણ સાવ સાચી ઘરેલું અમારે લઈએ તો પણ આપણે જ આપણા મિત્ર છીએ. કારણ કે આપણું હિત આપણે જાણીએ છીએ અને જે આપણું હિત છે એની અંદર આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ. જો આપણા હિતમાં આપણે પ્રવૃત્ત થતા હોઈએ તો તે આપણે આપણે પોતાના મિત્ર બન્યા. કોઈ માણસ ચોરી કરવાની આદત પડી ગઈ તો ચોરી કરવાની આદત કારણે એને કોઈ પકડાયો અને સજા થઈ. સજા કરી એ દુશ્મન છે કે આપણી ચોરી કરવાની આદત આપણી દુશ્મન છે? ચોરી કરવાની આદત આપણી દુશ્મન છે? એ ના હોત તો દુશ્મન ના હોત. અને એના બદલે કોઈ આપણા સંસારમાં સ્વાગત કરે તો એના માટે પણ આપણે પોતે જ કારણભૂત હોઈએ છીએ. બહાર કોઈ મિત્રો નથી, બહાર કોઈ શત્રુઓ નથી. મિત્રો અને શત્રુઓ એમની સાથેના વ્યવહારને કારણે, એમની સાથેના વર્તનને કારણે આપણા પોતાના અન્ય લોકોના સાથેના સંબંધોને કારણે આપણે મિત્રો કે શત્રુઓ મેળવતા હોઈએ છીએ. અને એટલા માટે મિત્રો અને શત્રુઓ એ બંને આપણે પોતે જ છીએ અને બહાર નથી. એટલે ક્યાંય શોધવાની જરૂર નથી ભાઈ. તું તારી જાત જા સુધાર તો તને મિત્રો મળશે, તું તારી જાત જા ના સુધાર તો શત્રુઓ મળશે. તો એ કહે છે કે આજે ઉધાર કરવાનો છે, પોતાની જાતને ઉન્નત લઈ લેવાની છે, ક્રમે ઊંચે ચડવાનો છે અને અહીંયા અધ્યાત્મને ઉમેરી લઈએ તો એક આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, તો એના માટે બાકી બધું ઉપયોગી થશે. પણ ઉધાર કરતા તારી જાત તારી જાત તો કરવાનું, બીજું કોઈ આવવાનું તું છે જે કહે કહે છે તે ઉદ્ધરે આત્માનમ પોતે પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધરતી એટલે ઊંચે લઈ જાય છે. માનો સંસાર રૂપ સાગર છે, જેની અંદર મૃત્યુ બચાવે છે. કોણ કોણ કોણ બચાવે છે? તમે પોતે પોતાને નહીં બચાવો છો. તમે એના માટે સાધન ખોલ્યું તો એ સાધન તમે જાતે ખોલ્યું છે. એ સાધન નો અમલ કર્યો તો તમે જાતે નો અમલ કર્યો છે. સાધન એને શું કર્યો નથી? એ તો છે તમારા માટે પણ છે, જેના માટે પણ છે. જેને અમલ કર્યો તેને સિદ્ધિ પ્રાપ્ત કરી. સાધન સાધના અને સિદ્ધિ આ ત્રણ શબ્દો લઈએ અને અને એની અંદર ચોથો ઉમેરીએ સાધક, તો સાધક સાધના કરે છે અને સાધનનો પ્રયોગ કરે છે. તો સાધન વડે સાધના કરે તો સિદ્ધિ પ્રાપ્ત થાય. આ જે આખી પ્રક્રિયા થઈ એની અંદર સાધન નો રોલ કેટલો?
1: સાધન તો છે

એના માટે પણ છે, બીજાના માટે પણ હતું. પણ સાધનનો પ્રયોગ કરીને સાધના ના કરી એ તમે પોતે કર્યા સાધક કે કરવી પડે. સિદ્ધિ વરે છે તો સાધકને વરે છે, અન્યને નહીં. તો વાત આ છે કે ઉદ્ધરેત આત્મના આત્માનમ, દરેક વ્યક્તિએ પોતે પોતાની જાતનો ઉદ્ધાર કરવો જોઈએ. એને પોતે પોતાની જાતને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જવી જોઈએ. ઊંચું શું થાય તો ગતિ પણ થાય. જો ઉર્ધ્વ ગતિ તરફ જવા માટે એનો સભાન પ્રયત્ન નહીં હોય તો અધોગતિ નિશ્ચિત છે. ઉર્ધ્વ ગતિ અને અધોગતિ, ઉર્ધ્વ ગતિ એને ઉદાહરણ કહેવાય. ઉદ્ધરેત આત્મના આત્માનમ, પોતે પોતાના વડે પોતાની જાતને ઉદ્ધાર કરવો. અને એમ કરવા માટે આત્માનમ અવસાદયેત, પોતાની જાતનું અધપતન ન થવા દેવું. આ બંને કામ પોતે પોતાની રીતે કરી શકે. અહીંયા આત્માને અને પરમાત્માને વચ્ચે ના લાવીએ અને આત્મ શબ્દ પોતાના માટે પ્રયોગ કરીએ તો પણ શક્ય છે, અને એને વચ્ચે લાવીએ તો પણ શક્ય છે. કારણ કે આત્માનું સ્વરૂપ જે છે તે શુદ્ધ બુદ્ધ મુક્ત છે. તે કશાને આશ્રિત નથી, તેને શું આશ્રિત નથી. જે કઈ આશ્રિત આશ્રય દેખાય છે તે ભ્રાંતિઓનો દેખાય છે. એટલે આત્મા વડે આત્માનો ઉદ્ધાર, પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરવો એવો આ સૂચન છે. સકારાત્મક તમે વાંચી શકો છો, તમારી યાદ છે સારી છે, તમે રાત્રે જાગૃત કરી શકો છો. જેટલું કેવું તમારી પાસે પોઝિટિવ છે એ એક બાજુનો નોંધો, અને તમારી પાસે જેટલું નેગેટિવ છે નકારાત્મક છે એ એક બાજુનો નોંધો. કે મારું ધ્યાન કેન્દ્રિત થતું નથી, વાતી વખતે મને બીજા વિચારો આવે છે, આવા જે નકારાત્મક તત્વો છે એ તમે નોંધો. તો સકારાત્મક તત્વો અને નકારાત્મક તત્વો એને નોંધતા જશો તો ખબર પડશે કે આપણી પાસે સકારાત્મક ઘણું છે, આપણી પાસે ઘણી ક્ષમતાઓ છે, ઘણી શક્તિઓ છે, અને એ શક્તિઓને દબાવનારા જે તત્વો છે એની જો એક વખત આપણને ખબર પડી ગઈ તો એ સકારાત્મકતાને દબાવનારા તત્વોને આપણે ક્રમે ક્રમે દૂર કરી શકીએ. કારણ કે એ પણ આપણા હાથની વાત છે. તમારે નથી એટલા માટે કે આત્મા
પોતે જ પોતાનો સ્વજન છે અને પોતે

0: પોતાનો શત્રુ પણ છે.
1: તમે પોતાનો ઉદ્ધાર પોતે જ કરી શકશો. મન, ઇન્દ્રિયો, શરીર
0: આ બધું પણ આત્મા છે.
1: ચૈતન્ય તત્વ જીવાત્મા એને કરવાનું છે. શું જે શરીર છે આત્મા એટલે પોતાને
0: જીત્યો છે
1: એટલે અંદર જે આપણું ચૈતન્ય તત્વ છે જેને આપણે ઓળખી શકીએ બંધુ
0: નથી. તમારે
1: એટલે મન તમને પોતે પોતાના નિરે
0: આપણને
1: ખાઈ લીધી
0: તો
1: કારણ કે મન વશમાં નથી, કારણ કે ઇન્દ્રિયો વશમાં નથી, કારણ કે બુદ્ધિ વશમાં નથી. આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જો વશમાં હોય એટલે આત્મય આત્માના અધીન પોતે પોતાના વડે પોતાની જાતને જેણે જીતી લીધી છે
0: એ માણસ બંધુ છે.
1: એ સ્વજન છે. સ્વજનની લાંબી વ્યાખ્યા કરવાની જરૂર નથી. લોહીના સંબંધોની સ્વજન નહીં, સ્વજનની લાંબી વ્યાખ્યા છે. આપણો છે પોતાના મદદરૂપ બને તે શિષ્ય મિત્ર જે પોતાની જાતે આ રીતે જીતી શક્યો નથી.
0: અત્યારે
1: દર્શન છે
0: કે
1: આવતીકાલે મને લડવાનું છે એવી
0: સભાન
1: કહીએ છીએ
0: કે ભાઈ કોઈ જન્મ

આપણે ઓળખવાનું કે ભાઈ મારી સાથે દુશ્મનાવટ ના કર, હે મારા શરીર તું મારી સાથે દુશ્મનાવટ ના કર, એમાં આપણે કેવું પડે? તો આ વાત આ બંને વાત બંને શ્લોકો બેસી જાવ એક વખત કે મારી મારી પાસે શું છે, સારું સારું શું છે, જે સારું સારું છે એને મિત્રતા તરફ રાખો, અને જે જે ખોટું છે એને શત્રુતા તરફ રાખો, અને એક પછી એક શત્રુઓને ઓછા કરતા જાઓ. તો એ વાત મિત્રત્વ અને શત્રુત્વ, આત્મીયત્વ અને પરત્વ, આને આપણે સમજી લઈએ તો પોતે જ પોતાની જાતને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જઈએ, ઊંચી ગતિ તરફ લઈ જઈએ, અને એમ ન કરી શકીએ તો પતન તો નિશ્ચિત છે. એણે એણે માટે આગળનો શ્લોક કહ્યું કે નાત્માનમ અવસાદયે, ધ્યાન રાખજો પોતાની જાતને અવસાદમાં નાખશો નહીં, જો આપણે આપણા મિત્ર બનવા હોઈએ અને આપણે આપણા મિત્ર બનવા માટે શરીર ઇન્દ્રિય વગેરે વશમાં લીધા હોય તો આપણને આપણી પોતાની જાત પર કાબુ રહેશે અને આપણે ઉર્ધ્વ ગતિ તરફ જઈશું. કેવી રીતે અને એના શું થશે એ વાત આપણને છઠ્ઠા કહેવાના છે. રેડિયો

આ મારું નાનભાઈ છે ને, છબરો મસ્તી કોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે લાઈટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં અને ફોટોશોપ પર રહ્યું હશે. બાકી લાઈટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરેલી છે. પૂછું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સીન તો ખરેખર જોરદાર છે. હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે કૃષ્ણ હરે

આજે જ રજીસ્ટર કરો. PM સૂર્યઘર.gov.in પર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. આજે દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એવી દીકરીને મળવા જઈ રહ્યા છીએ કે જે સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ છે અને કોમર્શિયલ પાયલોટ તરીકે સિલેક્ટ થયા છે. હેલો રાગિણી પરમાર, જે આજે આપણી વચ્ચે છે. હેલો.
2: હેલો મેમ.
1: રાગિણીજી, આપ આ પાયલોટ તરીકેના ફિલ્ડમાં જોડાયા છો, તો કહેવાય છે કે જનરલી આ ફિલ્ડમાં છોકરાઓ અને એ બધા જ આ ફિલ્ડને પસંદ કરતા હોય છે, અને તમે એક દીકરી તરીકે આ ફિલ્ડ પસંદ કર્યું છે, તો આ પાયલોટ સુધીના અભ્યાસ દરમિયાન તમે કયા કયા સોંપવાનો સર કર્યા છે?
2: મેં 2001માં મેં મારું 12th ક્લિયર કરેલું, પછી એના પછી મેં બીએસસી બીએડ અને પીટીસી કરેલું. ત્યાં સુધી મારા પપ્પાને મેં અમે

0: મેં જરા કોમર્શિયલ પાયલટની બધી ઇન્ફોર્મેશન ભેગી કરેલી અને 2011માં મેં અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સમાં એડમિશન લીધેલું. સૌ પ્રથમ મેં મેડિકલ ક્લાસમાં મેડિકલ હોય છે એની એક્ઝામ ક્લિયર કરેલી. એના પછી મેં અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સમાં એડમિશન લીધું. એડમિશન લીધા પછી એ લોકોએ મારી તાલીમ સ્ટાર્ટ કરેલી. તો કમર્શિયલ પાયલટ બનવા માટે બેસિકલી 5 પેપર. ત્યારે કોરબામાં હતું નહીં, ત્યારે પછી મેં કર્ણાવતમાં ગયેલી. પણ મારો બધો જ કહેવાય ને બેસિક મારો અભ્યાસ કોરબા સ્કૂલમાં જ થયેલો છે.
1: ખૂબ સરસ. તો તમે જે અત્યારે કોમર્શિયલ પાયલોટ તરીકે છો, તો કહેવાય કે જનરલી લોકો ફ્લાઇટમાં બેસતા પણ ડરતા હોય છે અને ફ્લાઇંગ રન થતી હોય ત્યારે પણ એમને એક અનેરો ડર લાગતો હોય છે. તો તમે તો અત્યારે ફ્લાઇટ રન કરી રહ્યા છો, તમારું જે અત્યારનો બેઝિક છે પરમેનન્ટ બેઝ એ ક્યાં સુધીનો છે?
0: મારો અત્યારનો પરમેનન્ટ બેઝ દિલ્હી છે. દિલ્હીથી મેં ફ્લાઇટ ઓપરેટ કરું છું. બધી ક્રિટિકલ એરફિલ્ડ છે દિલ્હી, દિલ્હીથી ધર્મશાળા, કુલ્લુ, ધેન દેહરાદૂન, તો ત્યાંથી અમે લોકો અલ્હાબાદ, તો નાના નાના ક્રિટિકલ એરફોર્સ બેઝ છે ને ત્યાં અમારું એરક્રાફ્ટ જાય છે. બેસિકલી મેં એટીઆર પર છું અત્યારે. જ્યારે એટીઆર પછી બોઈંગ અને એરબસ, એમ સ્ટેપ બાય સ્ટેપ જેમ સીટિંગ કેપેસિટી હોય ને એરક્રાફ્ટની, એ રીતે એરક્રાફ્ટના નંબર ઓફ કેપેસિટી બઢતી જાય. તો મેં નાના એરક્રાફ્ટ પર છું એટીઆર પર, અને ડેલી લાઈક એક જોબ તરીકેનું થઈ ગયું. હા,
1: તો થોડોક ડર કે એવું તમને રહેતું?
0: બિલકુલ નહીં,
1: બિલકુલ નહીં. સરસ. અત્યારે આપણી વચ્ચે રાગિણી પરમારના પિતાશ્રી પણ ઉપસ્થિત છે. સર, આપ એક રિટાયર્ડ નાયબ મામલતદાર તરીકે નિવૃત્ત થયા છો, તો આપે એક દીકરી અને એ દીકરીને એનું ફિલ્ડ એટલે કે પાયલોટ તરીકેનું ફિલ્ડ એને અચીવ કરાવ્યું છે, ઘણી બધી તકલીફોથી આપણે ગુજર્યા છો, તો સર એ બાબતે આપ શું કહેશો?
2: આમ તો જનરલી તો એની એક ખ્વાહિશ હતી કે મારું પાયલોટ થવું છે, એટલે મેં તો આમાં કરતાળ વસ્તુ હતી, એક બીબી હતી, એટલે મને પણ ડર હતો કે શું થશે. એક ઈચ્છા હતી એટલે પછી મેં પણ એમાં ઝંપલાવ્યું અને અંદર ઉતરી જોયું તો 25-30 લાખ સુધીનો ખર્ચો હતો. એ ખર્ચને પહોંચી વળવા માટે મેં મારા મકાન ઉપર લોન લીધી, સરકારમાંથી લોન લીધી, એમ કરીને. એને સાથે સાથે એનો જે ગોલ હતો એમ એટલી બધી સ્ટ્રોંગ હતી, હું સતત એની પાછળ 24 કલાક એની પાછળ હતો. કોઈ પણ જગ્યાએ કે ભૂલ થતી હોય, કોઈ રહેવામાં ભૂલ થતી હોય, કોઈ કોઈના જોડે અચીવમેન્ટનું ભૂલ થતી હોય, સતત માર્ગદર્શન આપતો. એટલે પહેલા મેં એના બધા પેપરો ક્લિયર કરી નાખ્યા, ફ્લાઇંગ ચાલુ કરાવી. એ રીતે કરતો સમાજમાં માનસિકતા છોકરીઓને ના
1: ભણાવે.
2: મારે તો એકમ જ હતું કે આટલી બધી બ્રિલિયન્ટ છોકરીઓને ભણવું જ છે. પછી મેં આમાં પણ એના તરફી ઝુકાવ કરી અને એમનો સહકાર આપ્યો. જોકે આજે ગુજરાતમાંથી તો 12 છોકરીઓને મોકલવી એટલે ડરી જવાય, કારણ કે હોસ્ટેલમાં રહેવાનું હોય, પ્રેમ ગેસ્ટમાં રહેવાનું હોય, જંગલોમાં દૂર દૂર સુધી ફ્લાઇંગ કરવા જવાનું હોય, રાત્રે એકલી આવવાનું હોય, આવા સંજોગોમાં. પણ સતત એને મેં ફોન પર મારા લેજન્ડ રાખી હતી એટલે એના મારે ડર ભાગી ગયો. ત્યારે તો છોકરીઓની એટલી બધી ઇન્ડિયા લેવલે તો દરેક ક્ષેત્રમાં એટલી બધી કારકિર્દી છે, તો મુજબ એનો એક ગોલ સફળ કર્યો અને એમાં મેં મારા જીવનનું બધું જ જેટલું તો નીચોઈને એને આપી દીધું. ભાઈ તારું જીવન સફળ થાય એ જ મારું લક્ષ્ય હતું અને એ પ્રમાણે કર્યું. તો આજે એટલી બધી હાઈ લેવલ ઉપર ગઈ, સમાજમાં પણ ખૂબ એના માટે લાગણી વ્યક્ત થાય. બ્રિલિયન્ટ છોકરી છે એટલે મને પણ ગર્વ છે.
1: તમે જ્યારે રન કરતા હશો ફ્લાઇટ ત્યારે થોડોક તમને પણ ડર તો રહેતો જ હશે કે અત્યારે આ જાય છે રન કરવા માટે, શરૂઆતના બેઝ પર તમને આવું થતું હશે કે?
2: એટલે ડર તો રહે જ, પણ જોબ જે ટાઈપની હતી પછી બધું જ્યારે આ નેટ ઉપર બધું જોયું, પણ વાત એ મુજબ 50% લેડીઝ જો આના અંદર હોય તો એ ડર રાખવાની કોઈ જરૂર નહીં. બરાબર, છોકરીઓને એક આપણે મા બાપ તરીકે સમાજ ડરાવે જ છે, એને અપ કરવાનો પ્રયત્ન નહીં કરતો. જે અપ કરશે ને એનો છોકરો કદી પાછો નહીં પડે, અને મેં એને અપ કરવાનો જ પ્રયત્ન કર્યો. હું કદી મને પોતાને પણ ફ્રી ટિકિટ મળે, પણ હજુ સુધી હું પ્લેનમાં એની જોડે નથી બેઠી. એની મમ્મી ગઈ છે, હું નહીં ગયું, હું બસ એનું આ પ્રિપરેશન જ જોઉં છું. એટલે હવે એને બિલકુલ કમ્પ્લીટ થઈ ગયા, હવે એનો

0: ਮੇਰੇ ਨੂੰ ਨਹੀਂ ਮਨ ਉਠਾਉਣ ਦਾ ਕੀ ਉਠੋ ਜਾਏ ਇਹਨੂੰ ਜੀਵਨ ਸਫਲ ਰਹਿਣ ਮਾਰੀ ਗੱਲ ਕਿਉਂ ਹੋਈ।
1: સરસ રાગિણી જી, આપનો અત્યારે જે આ પાયલોટ તરીકેની જોબ છે તેમાં સેલરી બેઝ કેટલો હોય છે?
2: અત્યારે મારો ઇનિશિયલ સ્ટેજ 2,60,000 છે અને જેમ જેમ મને એક્સપિરિયન્સ મળે વધે, મેં કેપ્ટન્સમાં જાઉં તેમ એમ સેલરી
1: વધતી જાય છે. સરસ. તમને આ પાયલોટ સિવાય કયા શોખ છે કે

0: મારી સિસ્ટર જે છે એ બધી જે આંગણવાડી હોય ને એના સાથે જોડાયેલી છે, તો એમના ત્યાં જઈને એમને જમાડવાનું ને એ વસ્તુ મને વધારે ગમે.
1: ચેરિટી,
0: ચેરિટી લાઈક
1: સેવાકીય પ્રવૃત્તિ.
0: હા, સેવાકીય પ્રવૃત્તિ.
1: સરસ. આપ જયારે અહિયાંથી ઘરેથી જયારે જોબ પર જાઓ છો ત્યારે તમને પરિવાર પણ ખૂબ યાદ આવતો હશે, અને પરિવારમાં પિતાશ્રીની સાથે બીજા કોને તમે મોટિવેશન ગણો છો કે એમને પણ તમને બેકઅપ આપ્યું છે?
0: મારે સૌથી વધારે મોટિવેશન મારા પપ્પા, મારી મમ્મી અને મારી બહેન. મારી બહેન અને મારા પપ્પા ઓલવેઝ મારા સાથે જ હોય. જયારે પણ અત્યારે પણ મારી ફ્લાઇટ હોય એના પહેલા જાઉં તો પપ્પાને બેને ફોન કરીને જાઉં કે મેં ફ્લાઇટ પર જાઉં છું. લેન્ડ કર્યા પછી જો રાત્રે બહુ લેટ થઈ ગયું તો પણ મેસેજ છોડી દો કે મેં આવી ગઈ છું. તો એ બંનેનો બહુ મોટો હાથ છે મારા કારકિર્દી બનાવવા માટે.
1: સાચી વાત છે. આપ જ્યારે પાયલોટ તરીકે ફ્લાઇટ કરો છો રન, તો તમે જે પ્રેક્ટિકલી જ્યારે તમે શીખ્યા હશો ત્યારે કઈ રીતે એ પ્રેક્ટિકલી તમે જોઈન કર્યું?
0: આમાં કેવું હોય છે ને, જ્યારે આપણે નોર્મલી ગાડી શીખવા જઈએ ને એ ટાઈપે અમે જ્યારે કમર્શિયલ લાઇસન્સ લેતા હોય તો બેઝિક અમને એરક્રાફ્ટને ટેક ઓફ કેવી રીતે કરવા, લેન્ડિંગ કેવી રીતે કરવું, ક્રિટિકલ કન્ડિશન આવે તો કેવી રીતે કરવું, એ નાના એરક્રાફ્ટ પર એક તાલીમ આપે. અને જ્યારે જોબ મળે એના પછી દરેક એરક્રાફ્ટ અલગ અલગ હોય, તો જે એરક્રાફ્ટ તમે જે એના માટે સિલેક્ટ કર્યું છે એની પણ ફરીથી ટ્રેનિંગ થાય. અને એ ટ્રેનિંગ બહુ ટફ હોય છે. લાઈક એ ટ્રેનિંગ જ્યારે ચાલતી હોય ત્યારે તો કોઈના સાથે મેં બસ મારા પપ્પાને કહ્યું કે પપ્પા મેં જાઉં છું અને મેં આવી, એના સિવાય વાત કરવાનો પણ ટાઈમ નહીં મળે. અને એ ટ્રેનિંગ થઈ ગયા પાછા તમે જે પણ કંપનીમાં, ધારો કે મેં એર ઇન્ડિયામાં છું, ફરીથી એર ઇન્ડિયા ફરીથી મને ટ્રેનિંગ આપેલી 3 મહિના પછી ઓનલાઈન એ લોકો ચેક કરે કે હા કે ઇધર કે પાયલટ કમ્પ્લીટ છે કે નહીં. એ બધું કર્યા પછી તમે ઓનલાઈન રિલીઝ કરે. મને જૂન 2017માં એઝ અ ફર્સ્ટ ઓફિસર ઇન એર ઇન્ડિયા રિલીઝ કરેલી.
1: પાયલોટ તરીકેના જોબની સાથે તમને કોઈ એચિવમાં એવોર્ડ્સ કે એવું કંઈ મળેલું છે?
0: મને ગુજરાતમાંથી ઘણા બધા એવોર્ડ મળેલા છે, લાઈક ડોક્ટર આંબેડકરનો છે, અમારા સમાજમાંથી પણ મળેલા છે, જે અમે પીડીસી કરેલું છે ત્યાંથી પણ મને એવોર્ડ મળેલો છે.
1: એક તમે ગુજરાતનું ગૌરવ છો. રાગિણીજી, આપના આ એચિવની સાથે લાઈફમાં તમે કયા ગોલને વધારે સિદ્ધ કરવા માંગો છો? પાયલોટ તો ખરા જ, પણ એ સિવાય
0: મારે એની નાનપણથી હતી ત્યારે એક જ ગોલ હતો કે પાયલટ બનવું છે બસ, અને અત્યારે મેં અચીવ કરી લીધો.
1: રાગિણીજી, પાયલોટ તરીકેની જોબમાં મોસ્ટ ઓફલી એવું હોય છે કે જેન્ટ્સ ને લેડીઝ હોય તેમાં જેન્ટ્સ જ વધારે હોય?
0: મેમ, આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ડિયામાં 50% વુમન પાયલટ છે, વુમન પાયલટ એમ્પાયર. ઘણી વખતે એવું થઈ જાય છે કે જે અમે ફ્લાઇટમાં જઈએ ને તો ક્રૂ પણ લાઈક કોકપીટ ક્રૂ કહેવાય અમારે, બંને પાયલટ એ પણ લેડીઝ છે અને જે કેબિન ક્રૂ છે એઝ એરોસ એ પણ ક્રૂ છે. તો અમે 4 છોકરીઓ ભેગી થઈને ફ્લાઇટને લઈને જઈએ છીએ ને લાવીએ છીએ. એટલે એવું છે નહીં કે ભાઈ છોકરીઓ નહીં કરી શકે. છોકરીઓ માટે પણ ચેલેન્જિંગ જોબ છે, બટ મેં પણ કરું છું અને આગળ મેં બધી દીકરીઓ છે એમને પ્રેરણા આપું કે થાય કેમ નહીં થાય. આજે તમે આઈએસ બની શકતા હો તો તમે પાયલટ કેમ નહીં બની શકો? આઈએસ જેટલું ટફ છે એટલું જ પાયલટ ટફ છે. તમારે ત્યાં વાંચવાનું છે ને અહીંયા પ્રેક્ટિકલ કરવાનું છે. તો એવું નથી કે નહીં થઈ શકે. અને મેં આપણા જેટલા પણ સમાજમાં છોકરીઓ છે એને રિક્વેસ્ટ કરું, બેસિકલી પેરેન્ટ્સને, જે મારા પપ્પા આજ સુધી મને મેરેજ માટે નથી પૂછી કે તારે મેરેજ ક્યારે કરવા છે, પણ હા ભણવા માટે મને હંમેશા કે તારે આ કરવાનું છે. તો એ વસ્તુ દરેક પેરેન્ટ્સને આવવું જોઈએ કે ભાઈ છોકરીને તમે નહીં મેરેજ કરાવો તો ચાલશે, પણ એની કારકિર્દી એવી બનાવો કે એને ઉઠીને કોઈના સામે પૈસા નહીં માંગવા પડે. સામેથી છોકરીને તમને બોલાવે બધા કે ભાઈ મારી છોકરી આ છે. મારા પપ્પાએ મારા પાસે બહુ ભોગ આપ્યો છે, જેટલું કમાય છે બધું મારામાં નાખી દીધું છે, મારી બીજી બહેનમાં પણ નાખી દીધું છે. અને 3 સિસ્ટર એમને એવી લેવલ પર લાવીને મૂકી દીધા છે કે આજે અમને પોતાને ગર્વ થાય છે કે આ મારા પપ્પા છે. અને મારા પપ્પાને રિક્વેસ્ટ કરી કે પપ્પા તમે કહો કે એ લોકો એમને મને ભણવા માટે કેટલી બધી મહેનત કરી છે, મારા કરતાં વધારે મહેનત એમની છે.
2: આમ તો જનરલી સમાજમાં એવું માન્યતા છે કે દીકરી તો ભણાવાય નહીં, સાસરે મોકલવાની હોય, પગાર આપણે લેવાનો એટલે કોણ આટલો ખર્ચ કરે. પણ મેં એવી માન્યતાને બિલકુલ તિલાંજલી આપી અને રાગિણી અને એની સાથેની 2 બહેનો બધા પાછળ ખર્ચ કરીને એમનું હાઈ લેવલ જીવન બને એવા પ્રયત્ન કર્યા છે. આજે એના એક એક ઇવેન્ટ પર હું ધ્યાન આપતો, દરેક વસ્તુમાં રાગિણી તું ક્યાં ભૂલ કરી રહી અથવા આ સુધાર, એમ સતત એના પાછળ. તો દરેક મા બાપે છોકરીઓ પ્રત્યે જે અભિગમ છે કે એના આપણે ભણાવાય જ નહીં, એના પર ખર્ચ ના કરે, એ બદલવો જોઈએ. આજની તારીખમાં જો છોકરી છે ને તો મા બાપ બીમાર હશે તો પહેલાં ઈ નૂકી દેશે, છોકરા હશે ને તો એ આપણાથી દૂર હશે. છોકરીઓ પ્રત્યેનો અભિગમ બદલી અને છોકરીઓ પગભર થાય

0: પ્રયત્ન કરવા તમામ પુરુષ પ્રધાન પુરુષોને વિનંતી કરું છું.
1: શું વાત છે સર, આપે તો એક એવો મેસેજ આપી દીધો કે જેનાથી સમાજને એ ચોક્કસ સાબિત થશે કે દીકરો અને દીકરી એક સમાન છે. તો આ હતા રાગિણીજી અને એમને મળીને ખૂબ જ આનંદ થયો. ઉત્તર ગુજરાતનું ગૌરવ અને પાયલોટ તરીકે ઉત્તર ગુજરાતની દીકરી જ્યારે જાય તો સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને ખૂબ જ આનંદ થાય. થેન્ક યુ સો મચ.

0: નમસ્તે શ્રોતા મિત્રો, આપણી દીકરી શ્રેણીના આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું નેશનલ જુડો ચેમ્પિયન ધ્વનિ રાજેશકુમાર પટેલ સાથે. તો ત્યાં
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ પાલનપુર શહેરના સમુદાયના અવાજ સમા રેડિયો પાલનપુર પર હું આરજે એઆર લઈને આવું છું ગુજરાતી ભાષાનું સાહિત્ય. કેટલીક રોચક, અદ્ભુત, હકારાત્મક, ઐતિહાસિક સંસ્કૃતિને અને આપણા સમાજને એક સાચી દિશા આપનારી ઘણી બધી સુંદર મજાની વાર્તાઓ લઈને, આ બધી વાર્તાઓમાંથી, આ બધા કથાનકમાંથી, નવલકથાઓમાંથી ચોક્કસપણે તમારા હૃદયને અને આવનારી પેઢીને આપણા ગુજરાતી ભાષાના સૌંદર્યની સાથે આપણા સમાજ જીવનની પણ એક ઓળખ મળતી રહેશે. હમણાં હું આપ સૌને સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશ ઠાકર, તેમાંની તેઓએ જ્યારે ઓએસડી તરીકે સોમનાથ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું ત્યારની પોતાના વાંચનની, વિચારની અને આસપાસના સ્થળોની જે પણ કથાઓને માણી છે, સમજી છે, વિવેચન કર્યું છે, તેને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે. તેમાંની 1-5 પ્રકરણની વાર્તાઓ આપણે માણી ચૂક્યા છીએ અને હવે માણીશું પ્રકરણ 6, મૃત્યુ મરી ગયું રેલોલ. સોમનાથ પ્રભાસથી આશરે 30 કિમી દૂર વ્રજની નદીના કિનારા પર ભગવાન ધન્વંતરીનો સુંદર આશ્રમ આજે પણ વિદ્યમાન છે. નદીનું ખળખળ વહેતું વહેણ આસપાસના અરણ્યમાંથી અનેક વનૌષધિઓને, સૌરભને લઈ વહેતી સુગંધિત હવા અને અનેક પ્રકારના પંખીઓના કલરવથી સંગીતમય બનતું વાતાવરણ આશ્રમથી તદ્દન નજીક તક્ષકની ગુફા અને બાજુમાં ઘેઘૂર વડલો જેના સૌથી ઊંચી ડાળીના પાન લીલા નહીં પણ સફેદ જોવા મળે છે. વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો અને સોમનાથની પૃષ્ઠભૂમિની આ વાર્તાઓને માણતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એવા મનોરમ સ્થાનની પૌરાણિક વાર્તા આપણે આજે માણી રહ્યા છીએ. આજથી હજાર વર્ષ પહેલા આવા રમણીય મનોહારી અરણ્યમાં એક તેજસ્વી યુવાન જુદા જુદા અમૂલ્ય ઔષધો એકઠા કરી રહ્યો છે. પંખીઓના જ્ઞાન અને વહેતી સરિતાના ખળખળતા ધ્વનિ સાથે સ્વર મેળવતો હોય તેમ મંદ મંદ વેદ મંત્રોનું જ્ઞાન પણ સાંભળીને અને કહીને તેનું ગાન પણ કરી રહ્યો છે. ત્યાં અચાનક આ સુમધુર વાતાવરણને ચીરતો દબદબાટી ભર્યો કર્કશ અવાજ યુવકને કાને પડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની એ પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રિલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, આપણા ગુરુજી. દસમસ્તા દોડી રહેલા નાગરાજ ત્યાં તે યુવકની નજરે પડે છે. તે પોતાના ધ્યાનમાંથી જાગતો હોય એમ ચારે તરફ પોતાની નજર દોડાવે છે. મંદ મધુર છતાં દ્રઢ અવાજમાં તે બોલી ઉઠે છે, શાંત શાંતિ નાગરાજ, આ સુમધુર વાતાવરણને ડહોળી રહ્યા છો, શાંતિથી ચાલો. એવી તે શું ઉતાવળ તમને અશાંત બનાવે છે? પોતાની ગતિની જેમ જ પોતાના કર્કશ અવાજમાં એ જવાબ આપે છે આગો ખસ યુવક. મારા માર્ગમાંથી દૂર થા, મારે ઘણી જ ઉતાવળ છે, જલ્દી પહોંચવાનું છે, મારો સમય બગાડીશ નહીં, યુવક એ જ શાંતિથી નાગરાજને કહે છે. અરે નાગરાજ, ઉતાવળ અને અસ્વસ્થતાને કોઈ સંબંધ નથી, ત્વરા તો હોય પણ અકળામણ શા માટે લાગે છે? કોઈ અણગમતા કામ માટે તમને વિવશ કરવામાં આવ્યા છે? થોડાક શાંત થતા અવાજની ગરમી ઓછી કરીને બોલી ઉઠે છે, હા ભાઈ, આજ્ઞા પાલન કરવાનું છે અને કામ મનને ગમે નહીં તેવું છે. મને કોઈકના દેહાવસાનનું કારણ બનવાનો આદેશ થયો છે, નાગરાજ જવાબ આપે છે. આ વાતનું અનુસંધાન માણીશું આપણે વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો.

તો આપ તક્ષક રાજ છો, ખરું ને? યુવકે અનુમાન દોડાવ્યું. નાગરાજ કહે, તમે તદ્દન સાચા છો. હું તક્ષક હાલમાં મહારાજ પરીક્ષિતને મરણાસન કરવા ધસી રહ્યો છું. અરે, તમે તો કોઈ ત્રિકાળ જ્ઞાની લાગો છો. હું તક્ષક રાજ મારા ઔષધ વિશે પ્રયોગથી રાજા પરીક્ષિતના દેહ વિલયનું કારણ બનવા ધસી રહ્યો છું. યુવક ફરી નમ્રતાથી બોલે છે, હું ત્રિકાળ જ્ઞાની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હું તો ભગવાન ધન્વંતરીનો અંતેવાસી છું અને ભગવાન ધન્વંતરીએ મને પણ અમોઘ ઔષધોનું ચયન કરવા માટે અહીં મોકલ્યો છે. પરંતુ મારા એક પ્રશ્નનો જવાબ આપશો, શું આપને પરીક્ષિત જેવા મહામાનવને પીડાદાયક મૃત્યુ આપવામાં ઔચિત્ય દેખાય છે? થોડા ક્ષોભ સાથે નાગરાજે કહ્યું, બંધુ, અહીં ઔચિત્ય અને અનઔચિત્યનો પ્રશ્ન જ નથી, પણ તમે મને શાસ્ત્ર યુક્ત લાગો છો, તો કહો, પૃથ્વી ઉપર જન્મેલા દરેક જીવ માટે મૃત્યુ અનિવાર્ય ઘટના છે કે નહીં? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ, પરીક્ષિતનું પણ મૃત્યુ તો નિયતિએ નક્કી કર્યું જ હોય, મારે તો માત્ર સાધન બનવાનું છે. હવે યુવક થોડો મૂંઝાયેલો લાગ્યો, પરંતુ બોલ્યો, તક્ષક રાજ, પરીક્ષિત જેવો મહામાનવ પ્રેમ વત્સલ ધર્મપ્રેમી મહાન વંશનો વંશજ અને આવું અપમૃત્યુ? તક્ષક ઉતાવળે બોલી ઉઠ્યા, તે નક્કી કરવાનું કામ મારું નથી. મારું કામ તો આજ્ઞાનું પાલન કરવાનું છે અને યમરાજની આજ્ઞા કોણ ટાળી શક્યું છે?

સ્ટાર્ટેડ, કોણ ટાળી શક્યું છે? વાર્તાને અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યુવક જવાબ આપે છે તક્ષકરાજના એ પ્રશ્નનો અને કહે છે, ટાળી શકાયું છે. આ પરીક્ષિતના દાદા પિતામહ ભીષ્મે પોતાના મૃત્યુને પોતાની ઈચ્છા થાય ત્યાં સુધી અટકાવી દીધું હતું. અને તમે જાણો છો, મૃત્યુનો ભય સૌને સતાવે છે, પણ પિતામહ ભીષ્મનો પુત્ર મૃત્યુને પણ મહોત્સવ બનાવી રહ્યો છે. કદાચ વિશ્વમાં એક મનુષ્ય એવો છે જેને પોતાના મૃત્યુની તિથિ સમય બધું જ ખબર છે, અને છતાંય જીવનના અંતિમ દિવસોનો આનંદ લઈ રહ્યો છે. નાગરાજ કહે કે કેવી રીતે? કે રાજ્યની ધુરા જન્મેન્જયને સોંપીને યમુનાના કિનારે તે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને હૃદય શુદ્ધિ આચરી રહ્યો છે. નાગરાજ કહે, ભાઈ કંઈક વિચારવા જેવું તો લાગે છે, અને મને સમજાય તેવું તો બોલ. યુવક કહે, સાંભળો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલ વાર્તાને. યુવકને કહે છે નાગરાજ. ત્યારે યુવક તેને સમજાવે છે. કૃષ્ણપ્રિયા યમુનાજીના તટ પર બેસી સુખદેવજી પાસે શ્રીમદ ભાગવતનું અત્યારે પરીક્ષિત રાજા શ્રવણ કરી રહ્યા છે. સેંકડો નરનારીઓ પુણ્યકર્મનો લાભ મેળવી રહ્યા છે. ભાગવત સમાપ્ત થશે અને તરત જ મોક્ષ દ્વાર ખુલશે, અને એક ક્ષણે મારે પરીક્ષિત રાજાને મારા અમોઘ વિષ્ટી મૃત્યુના દેવને સોંપવાના છે. નાગરાજ, મૃત્યુને સોંપનાર તમે વળી કોણ? તમે તો નિમિત્ત છો એવું કહ્યું ને? નાગરાજ કહે, અરે પણ યમરાજાએ પણ પરીક્ષિતને દેહ મુક્ત કરવા માટે મારા વિષનો આશ્રય લેવો પડ્યો, અને મારું વિષ અમોઘ છે. વાર્તાના અંશોને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શું આ ઔષધનો પ્રયોગ કરું? યુવક પોતાના ઔષધ પ્રયોગથી વૃક્ષને પુનર્જીવિત કરી દે છે. વટવૃક્ષ ફરી પહેલા જેવું બની જાય છે. માત્ર એક ડાળી શુષ્ક છે. નાગરાજને તો પરસેવો વળી ગયો. પોતાના અમોઘ વિષ પ્રયોગ નિષ્ફળ જતા ફાટી આંખે જોઈ રહ્યા. એમના કંઠમાંથી ઉદ્ગારો સરી પડ્યા. ધન્ય છે ભગવાન, ધન્વંતરી ધન્ય છે. આપના ઔષધિએ મારા દીધેલા મૃત્યુને પણ પાછું ઠેલ્યું. હા, કારણ કે એ મૃત્યુ આપી દીધું હતું. આ વટવૃક્ષના ભાગ્યમાં સહજ ભાવે મૃત્યુ આવેલ ન હતું. જીવનની તો અવધિ શેષ હતી. મારા ઔષધની તેથી જ અસર થઈ તેવું યુવક કહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 6 મૃત્યુ મરી ગયું રેલોલના અંશોને. નાગરાજ બોલ્યા, અરે હું તો અંદરથી પ્રસન્ન હતો. હવે હું આ મહામાનવના મૃત્યુનું કારણ નહીં બનું. યુવક વિનયપૂર્વક બોલ્યો, નાગરાજ હું કોણ? ભાગ્યની રેખાને બદલનારો ભગવાન ધન્વંતરીની પણ કાલશક્તિ ગતિને અવરોધવાનું પસંદ ન જ કરે ને? નાગરાજ, પરીક્ષિતની અંતિમ ઘડી તો આવી રહી છે. તમારે ત્યાં પહોંચવાનું છે તે નિર્ધારિત છે. નિયતિના વિધાનમાં પરિવર્તન ના થઈ શકે, પણ નાગરાજના સ્વરમાં વિનમ્રતા આવી ચૂકી હતી. પણ તો પછી વિધાતાએ મને, તક્ષકને કેમ પસંદ કર્યો? આવા ઘોર કૃત્ય માટે હું નહીં જાઉં. જઈશ તો પણ તમે એને જીવંત કરી દેશો. મને બધી દિશાઓમાંથી અપયશ મળશે. તમારે જવું જ પડશે મારી સાથે ત્યાં સુધી. તમને વિધાતાએ પસંદ કર્યા તેનું કારણ પણ પરીક્ષિતે પોતે જ સર્જ્યું હતું. ભૂખ તરસથી પીડાતા તેમણે પોતાનું શાન ભાન ગુમાવી દઈને ઋષિના કંઠમાં મૃત્યુ સર્પહારની જેમ પહેરાવી દીધો હતો અને ઋષિપુત્રોનો શ્રાપ પણ પામ્યા હતા. કાળચક્ર તો પોતાની રીતે ચાલ્યા જ કરે. કર્તવ્ય કર્મમાં માફી ન હોય. તમે જશો, પરીક્ષિતને દંશ દેશો અને પરીક્ષિતનો આત્મા દેહ પિંજરને ત્યજી દેશે. નાગરાજ આ વાતથી હજુ સ્વસ્થ નથી થયા અને વાતને આગળ પૂછે છે. શું પૂછે છે તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નાગરાજ હજુ સ્વસ્થ નથી થયા એટલે એ પૂછે છે, તો પછી યુવક તમે આ વૃક્ષ ઔષધિ એકત્ર કરવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો એ તો સમજાવો. નાગરાજ, ભગવાન ધન્વંતરી વૃથા પ્રયત્નોનો આદેશ કરે જ નહીં. તમે જ કહ્યું હતું તમારું વિષ અસહ્ય પીડાદાયક હોય છે, ભયાનક વેદના પછી મૃત્યુ એ વ્યક્તિને પોતાના શરણમાં લે છે. હા, એ સત્ય છે. અમારો પ્રયત્ન નિયતિને ખોટી ઠેરવવાનો નથી, મહામાનવીની અંત સમયની વેદનાને ઓછી કરવાનો છે, યુવક જવાબ આપે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, અને પ્રકરણ 6 જેનું નામ છે મૃત્યુ મરી ગયું રેલોલ ના છેલ્લા અંતિમ ભાગને. નાગરાજ હવે સંપૂર્ણ સૌમ્ય બની ગયા હતા. બોલ્યા, ઓહ, હવે સમજાયું. તમારો આ પ્રયાસ મહારાજની પરીક્ષિતની મારા દંશને કારણે થનારી પ્રચંડ પીડાના પ્રતિકાર માટેનો છે. નાગરાજની સમજણથી ખુશ થઈને ધન્વંતરીના શિષ્યે કહ્યું, નાગરાજ બરોબર સમજ્યા. એક દિવ્ય જીવનનું દેહાવસાન પણ દિવ્ય બનવું જોઈએ. ચહેરા પર મૃત્યુની પીડા નહીં, પરંતુ અંતરાત્માની પ્રસન્નતાનો ભાવ.

આવવો જોઈએ. દેહ છોડ્યાનો આનંદ સૌ કોઈ ભાવવિભોર કરનારને હોવો જોઈએ અને તેવો જ હોવો જોઈએ. મુખમંડળ પર તેજસ્વી આભા અને ભક્તિભાવની પ્રસન્નતા અને જીવન સાફલ્યની શાંતિ પ્રગટવી જોઈએ. ભગવાન ધન્વંતરી એવું ઈચ્છે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને ધન્વંતરીનું પ્રગટ થવું તે જીવ માત્રની પીડા દૂર કરવા માટે થયું છે. એમાં પણ પરીક્ષિત જેવા મહામાનવ જેને મૃત્યુની સહેજ પણ ભીતિ નથી અને તક્ષક જેવા નાગરાજ વેદનાયુક્ત મૃત્યુ આપે તે ના જ ચલાવી લેવાય. તક્ષકરાજ શીઘ્રતા કરો, હવે આપણી બંને પાસે સમય ઓછો છે. આપને આટલી વિનંતી કરું છું કે મહારાજ પરીક્ષિતને જમણા પગના અંગૂઠે દંશ દેજો. હું ભગવાનની કૃપાથી એમને અમૃત આસ્વાદનો આહલાદક સ્વાદ કરાવીશ. બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને વિરામ બાદ પણ અમારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર.

બંને શીઘ્રતાપૂર્વક ત્યાંથી ચાલવા લાગ્યા પોતાના કર્મ માટે. આજે પણ સોમનાથથી આશરે 30 કિલોમીટર મોટી ધીણોજ નામના નાનકડા ગામની નજીક વ્રજની નદીના કાંઠે સુરમ્ય શાંત ધન્વંતરી આશ્રમ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં ભગવાન ધન્વંતરીની નાનકડી દેરીના દર્શન થાય છે. શિવજીનું દેવાલય પણ દર્શનાર્થીની પ્રતીક્ષામાં ઊભું છે. નજીકમાં જ તક્ષકની ગુફા અને વિશાળ વટવૃક્ષ પણ મોજૂદ છે. વટવૃક્ષની ઉપર ડાળીના પાન આજે પણ લીલા નહીં પણ સફેદ છે. આશ્રમની આસપાસનું અરણ્ય વનૌષધિથી સંપન્ન છે અને અનેક પંખીઓના મધુર કલરવતી નદીના ખળખળ ધ્વનિ સાથે જુગલબંદી ધરાવે છે. તે અવાજ સંભળાતો રહે છે. તમે સાંભળી રહ્યા હતા સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના OSD કાર્યકાળ દરમિયાન આસપાસની પોતાની વૈચારિક વાંચન વૃત્તિ અને પોતાના એ વિમર્શના ભાવને અલગ અલગ વાર્તાઓ સ્વરૂપે અહીં આ પુસ્તકમાં સંગ્રહિત કર્યા છે. સુંદર મજાની એ વાતો અને સનાતન સંસ્કૃતિના સત્યોને તેમણે વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવ્યા છે, જે હું આપ સૌને કહી રહ્યો છું. પ્રતિભાવ તમારે મને મોકલી આપવાના છે 9512966888 પર. અમારા સોશિયલ મીડિયાના વિવિધ સ્ત્રોત એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર કે પછી radiopalanpur@gmail.com પર મેઇલ કરીને, ઓડિયોમાં એટલે કે તમારા અવાજમાં રેકોર્ડ કરીને કે પછી ટેક્સ્ટ મેસેજીસથી મોકલી આપો. અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ અને સાથે સાથે અમારી એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટેની રેડિયો પાલનપુર નામની મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં અમને માણતા રહો, સાંભળતા રહો અને ઉત્સાહ વધારતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે નાના કાકાનું બેસતું આવે છે કાળુ કાકા.
1: કેમ કેમ વળી?
0: કહેવા જતો તો ત્યાં સામે ખાટલે હુડા ગાતા કુદરનો ખ્યાલ આવ્યો. કોળી મારતા કહ્યું, સમજી જાઓ ને, તમારે એને નાના કાકાને મેળવની લડાઈ તો છે. કાળુએ આ ભગાને કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો. ભગાની શોધ ઉપર તે ખુશ થઈ ઉઠ્યો. હતું પણ એમ જ, મેળો માટે એક તરફથી રાણો ઉપડ્યો અને બીજી તરફથી કાળો સરખો ગરીબ ભોજો ગુજે. બીજી કડી જીવતા કાળુનો અવાજ બદલાઈ ગયો. કોણ જાણે કે, પણ કાળુને આજ વિચિત્ર દર્દ ઉઠ્યું. કઈ નહીં, આજે જીવનમાં કોઈ મોટી ઉપણપ આવી હતી. સુનો સત એકલો અટલો. આખી રાતે ખાટલો ભેગો થયો તો પણ ઊંઘ ન આવી. કોઈ વાર આવી જતી તો એ વેણુ ને રાજ, નાનો ને રાણો, પોતે ને રામ, પોતે ને ભોજો. કંટાળી હોકો ભર્યો, બબડ્યો, આ તો રાણો ને ભોજો સામ સામે પડીને ચડ્યા. એમ સગું તમાકુના ઘેને હોય કે પછી ઉજાગરાના લીધે ઊંઘ તો આવી, પણ સાથે સાથે સ્વપ્નાએ જુદા જુદા. છતાંય રાજુના વહેલી સવારે પત્નીએ ઉઠાડ્યો ત્યારે નજર જાણે કોઈને શોધતી હતી. કાંઈ ખોઈ બેઠો હતો. યાદ કરે હસતો, સોળમાં ઘાલેલી પછેડી તાણી ખાટલા પરથી નીચે ઉતરતા બબડ્યો, જો પરોઢમાં સમણો સાચો પડે, નાના સાથે કાં તો અવતાર લગી ભડીએ જ ચડવું પડે. કાળુનું હૈયું જણ

0: ત્યારે તેની નજર યાત્રી પર પડી.
1: આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો, સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ.
2: સોનાની બંગડી? અરે વાહ, બહુ સુંદર છે, પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે?
0: પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું,
2: બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું?
1: તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી.
2: પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સુંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ.
1: અરે નહીં નહીં, આમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું, મારા નખ તો ઘસાઈ ગયા છે, ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ.
0: યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો.
2: લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ, ચાલો બંગડી લઈ જ લઉં છું.
0: પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં,
2: અરે નહીં, આ તો કીચડ છે, હું ફસાઈ ગયો, બચાવો, મને કોઈ બચાવો.
0: વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
2: હે ભગવાન, કેટલો મૂરખ નીકળ્યો, લાલચે તો મારો જીવ જ લઈ લીધો.
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
4: એકતામાં શક્તિ છે. એક વાર પારેવાનું ટોળું અનાજની શોધમાં પોતાના ઘરથી ખૂબ દૂર ઉડી ગયું. જલ્દી જ તેઓ થાકેલા અને ભૂખ્યા થઈ ગયા અને તેમને થોભી જવાની ઈચ્છા થઈ. પારેવાના રાજાએ તેમને ઉડતું રહેવા માટે દબાણ કરતા કહ્યું, ચાલો ચાલો નાનકાઓ, મને ખાતરી છે કે હજી થોડુંક જ આગળ ઉડ્યા પછી આપણને અનાજ મળશે. અને તેઓ ઉડતા રહ્યા. જલ્દી જ નીચે જંગલમાં તેમને અનાજના કણ વેરાયેલા મળ્યા. તેઓ નીચે ઉતર્યા અને અનાજની મિજવાની કરી. અચાનક એક ઝાડ તેમની ઉપર પડી અને તેઓ તેમાં ફસાઈ ગયા. પારેવાઓને હવે શું કરવું તેની સમજ ન પડી. ભયભીત થઈ તેઓ પોતાના પંખ ફફડાવા લાગ્યા. શિકારી હવે પોતાનો શિકાર લઈ જવા પાસે આવી રહ્યો હતો. પારેવાના રાજાએ કહ્યું, મારી પાસે એક યુક્તિ છે, આપણે બધાએ સાથે મળીને એક કામ કરવું પડશે. આપણે બધા ઝાડ ઉચકી એક સાથે ઉપર ઉડીશું. હવે યાદ રાખજો કે એકતા એ આપણી એકમાત્ર આશા છે. પારેવાઓએ રાજાના કહ્યા પ્રમાણે કર્યું. હર એકે ઝાડનો એક ભાગ પોતાની ચાંચ વડે ઉપાડ્યો અને પોતાની બધી તાકાત લગાવી પંખ ફફડાવ્યા અને હવામાં ઉપર ઉડ્યા. શિકારીને આંચકો લાગ્યો. થોડીક વાર સુધી એ એમની પાછળ દોડ્યો, પણ જલ્દી જ તેઓ હવામાં ખૂબ ઊંચા ચડી ગયા હતા. એ ત્યાં ઊભો રહી અચરજથી પોતાની ઝાડને હવામાં ઉડતી જોતો રહ્યો. જંગલથી સારો એવો અંતર કાપી લીધા પછી પારેવાના રાજાએ કહ્યું, આપણી અડધી ચિંતા મટી ગઈ, હવે આપણે ઉડીને ઉંદરોના રાજ્યમાં જશું. મારો મિત્ર ઉંદરોનો

રાજા ચોક્કસ આપણી મદદ કરશે. બધા પારેવા ઉડી ને ઉંદરોના રાજ્યમાં પહોંચ્યા. જ્યારે ઉંદરોએ પંખોના ફફડાટનું અવાજ સાંભળ્યું ત્યારે એમને લાગ્યું કે બાજ પક્ષીઓ તેમને ખાવા આવી રહ્યા છે. બધા ઉંદર પોતાના નાનકડા દરમાં છુપાઈ ગયા. તેમના રાજાએ પોતાના મિત્રને હાક મારી, હું છું પારેવાનો રાજા, મારી પ્રજાને હું સંકટમાં છીએ, શું તું કૃપા કરી બહાર આવી અમારી મદદ કરીશ? આ સાંભળી ઉંદરનો રાજા ધસીને બહાર આવ્યો. પોતાના મિત્રને આવી દશામાં જોઈ એ દુખી થયો. એણે કહ્યું, મને એકલાને તમને મુક્ત કરવા ખૂબ સમય લાગશે, હું તમારી મદદ કરવા મારી પ્રજાને બોલાવું છું. બધા ઉંદર કામે લાગી ગયા. પોતાના જીવના દાંતો વડે તેમણે ઝાડ કાતરી દીધી. ધીરેથી તેમણે આખી ઝાડમાં કાણા પાડી દીધા. કૃતજ્ઞ પારેવા એક પછી એક બહાર આવતા ગયા અને પોતાની થાકેલી પાંખોને લંબાવી. પોતાને મુક્ત કરવા બદલ બધા પારેવાઓએ ઉંદરોના રાજાનો અને તેની પ્રજાનો આભાર માન્યો. તેઓએ પોતાના રાજાનો પણ ખૂબ આભાર માન્યો અને કહ્યું, એ વાત તદ્દન સાચી છે કે એકતામાં શક્તિ છે.

0: વિશાળ જંગલમાં એક પીપળના ઝાડ પર પોપટોનો સમૂહ રહેતો હતો. શિકારી ક્યારેક એમને પકડતો તો ક્યારેક એમના બચ્ચાઓને લઈ જતો. એટલા માટે એક દિવસ એમણે રહેઠાણ બદલવાનો નિર્ણય કર્યો. એમણે દૂર એક તાડનું ઝાડ શોધી લીધું. એ ઝાડ બહુ જ ઊંચું હોવાને કારણે શિકારીનું એના ઉપર ચડવું મુશ્કેલ હતું. સમૂહના મુખિયાએ બધા પોપટોને માળાઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું. બધા પોપટો નવી જગ્યા જોઈને બહુ જ ખુશ થયા અને ખુશીથી ગાવા લાગ્યા. પણ મુખી સાવધાન હતો. એ હજી પણ નવી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. અચાનક એણે એ ઝાડ પાસે એક નાની વેલ જોઈ. એણે બધા પોપટોને નીચે બોલાવ્યા.
1: જલ્દી નીચે આવો, આ ઝાડ પાસે જે વેલ છે એને હમણાં જ કાઢવી પડશે.
0: બધા પોપટો માળામાં આરામ કરી રહ્યા હતા. એમણે માળામાંથી જ નીચે ઉગેલી વેલ જોઈ અને કહેવા લાગ્યા,
2: મુખ્યજી તમે ખોટી ચિંતા કરી રહ્યા છો,
3: એ નાની વેલ આપણું શું બગાડશે.
0: મુખી એમને એ વેલ કાઢવાની આવશ્યકતા સમજાવવા લાગ્યો.
1: આજે આ વેલ નાજુક છે, એને કાઢવી સહેલી છે, પણ એ હંમેશા એટલી જ નહીં રહે. થોડા દિવસો પછી એ ઘણી સખત દોરડા જેવી બની જશે, એને હમણાં જ કાઢવી પડશે. સમય પસાર થતા એ શિકારીઓનું ઝાડ પર ચડવાનું સાધન બની જશે. એ સહેલાઈથી માળા સુધી પહોંચી જશે અને અનર્થ થઈ જશે.
0: બધા પોપટો આરામથી માળામાં બેઠા હતા. એ એમના મનોરંજનમાં

0: ખલેલ નહોતા ઈચ્છતા. મુખિયાની વાત એ રોજ આગલા દિવસ પર ટાળતા રહ્યા. ટાળતા ટાળતા પોપટોએ વેલને વધવા દીધી. થોડા દિવસો પછી વેલ વધીને મજબૂત બની ગઈ. હવે પોપટોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એને ન કાઢી શક્યા. એક દિવસ જે મુખિયાએ કહ્યું હતું એ જ થયું. એક શિકારી ત્યાં આવ્યો. એણે એ મજબૂત વેલ જોઈ અને એ વેલની સહાયતાથી એ બહુ સહેલાઈથી ઝાડ પર ચડી ગયો. આખા સમૂહની આંખો સામે એ એમના માળાઓમાંથી બધા બચ્ચાઓને કાઢીને લઈ ગયો. બધા પોપટો જોતા જ રહી ગયા અને કંઈ જ ન કરી શક્યા. એ ઘટના પછી બધા પોપટો એ ઝાડ છોડીને ચાલ્યા ગયા. એમના મુખિયાની વાત ન માનવા પર એમને ખૂબ જ પસ્તાવો થયો, પણ હવે સમય નીકળી ચૂક્યો હતો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો. અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ઘોર જંગલમાં નદી કાંઠે બોરના ઝાડ પર એક વાંદરું રહેતું હતું. બોર તો ખૂબ જ રસેલા અને સ્વાદિષ્ટ હતા. આખો દિવસ વાંદરું મોષ્ટી એ ઝાડ પર બેસીને બોર ખાતું હતું. એ નદી કાંઠે એક મગર પોતાની પત્ની સાથે રહેતો હતો. એક દિવસ મગર જમીન પર આમ તેમ પડેલા બોર ખાઈ રહ્યો હતો.
1: હે મિત્ર, આ બોર તો ઘણા સ્વાદિષ્ટ અને રસીલા છે. શું તું મારી પત્ની માટે થોડાક તોડીને આપી શકીશ? હા, જરૂર જરૂર, હું જરૂર આપીશ. આલે.
0: વાંદરાએ થોડાક બોર તોડીને મગરને આપ્યા. પછી મગરે જઈને એ બોર પોતાની પત્નીને આપ્યા.
2: અરે વાહ, આ તો બહુ સ્વાદિષ્ટ છે. બહુ જ. મેં તો મારી જિંદગીમાં આટલા સ્વાદિષ્ટ અને રસીલા ફળો ક્યારેય નહીં ખાધા.
1: આથી રોજ હું તારે માટે આવા જ બોર લઈને આવીશ.
0: થોડા જ દિવસોમાં વાંદરું અને મગર સારા મિત્રો બની ગયા. દિવસો આમ જ વીતતા ગયા અને એક દિવસ
2: રોજે રોજે એ જ ફળો ખાઈને હું કંટાળી ગઈ છું. આ બોર જો આટલા સ્વાદિષ્ટ છે તો આ ફળોને રોજ ખાવા વાળા પેલા વાંદરાનું કાજુ કેટલું સ્વાદિષ્ટ હશે. મને વાંદરાનું કાજુ જોઈએ. હમણાં જ લાવી આપો.
1: શું શું કહે છે તું? એ મારો મિત્ર છે. તું પોતાનો વિચાર બદલી નાખ.
2: નહીં, જો તું વાંદરાનું કાજુ નહીં આપે તો હું તને છોડીને જતી રહીશ.
0: આ સાંભળીને મગર વિચારમાં પડી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. મગર વિચારવા લાગ્યો કે વાંદરાને પોતાના ઘરે શી રીતે લઈ આવે. અચાનક તેને એક ટુકડો સૂઝ્યો.
1: મિત્ર, આજે તારે મારા ઘરે ભોજન માટે આવવાનું છે. અરે વાહ, સાંભળીને બહુ આનંદ થયો. ચાલ હું આવું છું.
0: મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને એ તરવા લાગ્યો. નદીમાં થોડે દૂર ગયા પછી

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર। સૂર્ય

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 95129688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 95129688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માં અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: કહ દું તુમે યા ચુપ રહું
3: ના,
2: દિલ મેં મેરે આજ ક્યા હૈ,
3: ક્યા હૈ,

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આમતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હર ઘર

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હંમેશની માફક અમે આજે પણ આપની સમક્ષ કૃષિ ઉપયોગી માહિતી લઈને ઉપસ્થિત થયા છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમનો આજનો આપણો વિષય છે ચોમાસું વરિયાળી પાકમાં ધરું વડિયાનો ઉછેર. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આજના આપણા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર કૃષિ યુનિવર્સિટી મહેસાણા ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે ધરોવાડિયાના ઉછેર વિશે વાત કરીશું એ પહેલાં અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આજે ખાસ કરીને વરિયાળીનું જે ધરોવાડિયું છે તો એનું શું મહત્વ છે, એટલે શું
1: ધરોવાડિયું? એટલે કોઈ પણ પાક ખરો એને શરૂઆતના તબક્કામાં નર્સરીમાં ઉછેરવામાં આવે છે, ત્યારબાદ તેને ફેર રોપણી કરવામાં આવે છે, જેને ધરોવાડિયું કહે છે. એટલે પાકનો ઝડપી વિકાસ થાય છે.
0: બરાબર છે. તો ધરોવાડિયું શા માટે બનાવવામાં આવે છે સાહેબ?
1: ધરોવાડિયું શા માટે બનાવે છે કે પાકનો એક સરખો વિકાસ થાય તેના માટે, બિયારણનો બચત થાય છે, ધરોવાડિયાથી સારી ગુણવત્તાના રોપા તૈયાર થાય છે, તેમજ રોગ અને જીવાતનું સમયસર નિરાકરણ કરી શકાય છે, તેમજ એક સરખો વિકાસ થવાથી પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે અને નીંદણનું પણ નિયંત્રણ કરી શકાય છે.
0: બરાબર છે. એટલે એવું કહી શકાય કે જો વ્યવસ્થિત રીતે ધરોવાડિયું બનાવવામાં આવે તો જે ખેડૂત મિત્રો છે એમને પાછળ જે મુસીબતો આવે એનાથી રક્ષણ મળી શકે છે. જી સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ જે ધરોવાડિયું બનાવવાનું હોય તો એ શું કોઈ પણ જમીન પર બનાવી શકાય કે એના માટે કોઈ ખાસ જમીન તૈયાર કરવી પડે કે કોઈ ખાસ જમીન ઉપર બને?
1: ખાસ જમીન ધરોવાડિયું બનાવવા માટે ખાસ જમીનની જરૂરિયાત છે, કારણ કે ધરોવાડિયામાં ઊંચાણવાળી ચોમાસામાં ધરોવાડિયું કરવાનું હોવાથી જો નીચાણવાળી જમીન હોય તો તેની અંદર પાણી ભરાવાની શક્યતાઓ રહે છે, એટલે ધરું ફેલ જવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. તેથી ઊંચાણવાળી સારી નીચાણવાળી જમીન હોય જેની અંદર નિંદણ રોગ જીવાતના અવશેષો ન હોય, તેમજ ફળદ્રુપ જમીન હોય અને પાણીની પિયતની સુવિધા નજીકમાં પિયતની સુવિધા હોય તેવી જમીન ધરોવાડિયા માટે વધારે અનુકૂળ છે.
0: બિલકુલ. હવે સાહેબ, આપણે વાત

0: રહે છે, ખાસ કરીને ચોમાસું વરિયાળુ જે પાક છે તો એના ધરોવાળિયા વિશે. તો જ્યારે વરિયાળીનું ધરોવાળિયું બનાવવાનું હોય તો એના માટે શું વિશેષ કાળજી રાખવી પડે?
1: ધરોવાળિયાનું વિશેષ કાળજી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધરોવાળિયું જો સારું ન થાય અથવા સમયસર ન થાય તો આપણે તેમાં પાક આપણે જે આપણી આયોજન હોય તે પ્રમાણે આપણે ઉત્પાદન મેળવી શકીએ નહીં. તેથી ધરોવાળિયું બનાવતા પહેલાં જે જમીન હોય તેની અંદર અવશેષો જે ગૌણ પેદાશ હોય બીજા પાકની એનો અડધા ફૂટ જેટલો સ્તર બનાવી એને રાબિંગ એટલે બાળી દેવામાં આવે તો જે કૃમિ હોય, નિંદામણના હોય અથવા રોગ જીવાતના જે જીવાણુઓ હોય તેનો નાશ પામે છે. પછી ત્યારબાદ તેને જમીનની અંદર સાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ નાખી અને જમીન તૈયાર કરી દે.
0: બરાબર. તમે જેમ કીધું કે ભાઈ ખાસ કરીને જ્યારે ધરોવાળિયું જે બનાવવાનું હોય એમાં ખાતર અને વર્મી કમ્પોસ્ટ નાખવાનું હોય, તો ધરોવાળિયામાં આશરે કેટલું ખાતર નાખવું પડે?
1: ધરોવાળિયામાં આશરે જે સારું કોવાયેલું સાણિયું ખાતર 10-12 કિલો પ્રતિ ચોરસ મીટરે અથવા જો વર્મી કમ્પોસ્ટની આપણા પાસે સગવડ હોય તો 2-3 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખવું જોઈએ. તેમજ જો રાસાયણિક ખાતરની વાત કરવામાં આવે તો DAP છે એ 25-30 ગ્રામ પ્રતિ ચોરસ મીટર અને યુરિયા છે એ 10-15 ગ્રામ પ્રતિ ચોરસ મીટરે રાસાયણિક ખાતર નાખવું જોઈએ. અને રાસાયણિક ખાતરનો ધરોવાળિયામાં બહુ જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જો વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો છોડનો વિકાસ થતો નથી અને છોડ બહુ દુબળા રહે છે, એટલે જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
0: જી બિલકુલ. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે દરેક પાક જે હોય એનો એક બિયારણ દર નક્કી કરેલો હોય છે, તો ખાસ કરીને જ્યારે આ ચોમાસું વરિયાળીનું જે ધરોવાળિયું બનાવવામાં આવે તો એમાં કઈ રીતે બિયારણ દર હોય છે?
1: તો બિયારણની વાત કરીએ તો આપણને જો આપણું આયોજન 1 હેક્ટર વરિયાળી વાવેતર કરવાનું આયોજન હોય તો 1 હેક્ટર માટે 10 ચોરસ મીટર એટલે કે 9 ગૂંઠા જમીનની જરૂરિયાત પડે છે અને જેના માટે 1.5 કિલોગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ બિયારણની વરિયાળીના બિયારણની જરૂરિયાત રહે છે.
0: સાહેબ, આટલી ઉપયોગી માહિતી તો તમે આપી કે ખાસ કરીને કેવી રીતે ધરોવાળિયું બનાવવું જોઈએ, આ સાથે સાથે ધરોવાળિયું બનાવતી વખતે શું કાળજી રાખવી જોઈએ, બિયારણ દર વિશે પણ માહિતી આપી. હવે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે બિયારણ લેવું હોય તો એ વખતે જે નિર્ધારિત કરેલી જે સુધારેલી જાતો બહાર પડેલી છે તો કઈ કઈ જાતોનો ઉપયોગ કરી શકે?
1: એ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો સારી જાત એ જ 50% ઉત્પાદન આપણી જાત ઉપર ખેડૂતને જાતની પસંદગી ઉપર રહેલું છે. તો વરિયાળી 2 રીતે વાવેતર કરવામાં આવે છે, ચોમાસામાં કરવામાં આવે છે તેમજ શિયાળામાં વરિયાળીનું કરવામાં આવે છે, એટલે બંને માટે અલગ અલગ જાતો શોધવામાં આવેલી હોય છે. એટલે ચોમાસું વરિયાળી માટે ખાસ કરીએ તો અમારી શરૂઆતમાં ગુજરાત વરિયાળી 12 નંબરની જાત શોધવામાં આવેલી હતી. એ જાતનું ખાસ એ ખાસિયત છે કે જે ચોમાસું અને શિયાળું બંને ઋતુ માટે અનુકૂળ છે. જ્યારે હમણાં ગત વર્ષે એટલે છેલ્લા વર્ષમાં હાલની નવીનતમ જાત ગુજરાત વરિયાળી 3 અમારા કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવેલ છે. આ જાતના 12 નંબર કરતો આ જાતના છોડ થોડા નીચા રહે છે, ચક્કરની સંખ્યા વધારે આવે છે, ચક્કરની અંદર જે દાણા હોય છે દાણા પણ બહુ મોટા અને બોલ્ડ હોય છે અને એકદમ ઘટ ચક્કરની અંદર દાણા એકદમ ઘટ ચક્કર હોય છે, તેથી ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળે છે. તેમજ આ જાતના છોડ થોડા નીચા રહેવાથી શિયાળાની અંદર ઝાકળ પડવાથી રોગ જીવાતનું જે પ્રમાણ વધારે હોય છે તે આ જાતનું જો વાવેતર કરવામાં આવે તો એમાં પ્રમાણ રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું જોવા.
0: કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસું વરિયાળી જે છે એના ધરોવાળિયાને ઉછેર વિશે. જો આ પણ ચોમાસાની આ ઋતુ આવવાની છે એના માટે જો ધરોવાળિયા બનાવવા માંગતા હોય વરિયાળીનું તો એના માટે શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે આજે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાના છે. જેમ આપણને આજના આપણા જે નિષ્ણાંત છે એમણે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને ધરોવાળિયું કેવી રીતે બનાવવું જોઈએ, એમાં શું કાળજી રાખવી જોઈએ, સાથે સાથે કયા પ્રકારનું બિયારણ આપવું જોઈએ. સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે ખરીફ ઋતુનું જે આપણે જો ધરોવાળિયું બનાવવાના હોય તો ખેડૂત મિત્રો ક્યાંથી જાગૃત થવું જોઈએ, એના માટે ધરોવાળિયું બનાવવાનો યોગ્ય સમય કયો છે?
1: ધરોવાળિયા બનાવવાનો યોગ્ય સમય જોઈએ તો જૂનનું પ્રથમ પખવાડિયું, એટલે કે જો જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરોવાળિયું બનાવવામાં આવે તો આપણો ગુજરાતની અંદર સામાન્ય રીતે 15 જૂન પછી વરસાદ આવતો હોય, એટલે જો જૂનના પ્રથમ પખવાડિયામાં ધરોવાળિયું તૈયાર કરવામાં આવે તો પાછળના વરસાદનો પણ લાભ લઈ શકાય.

0: વરસાદના વાદળ થયા વાતાવરણના એના કારણે આપણું જે ધરુવાડ્યું છે એ બહુ સારું એવું ઝડપી એ તેનો વિકાસ પણ થાય એટલે જૂના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાડિયાનું આયોજન કરવું જોઈએ.
1: હવે સાહેબ તમે જેમ અગાઉ જણાવ્યું કે ધરુવાડ્યું જ્યારે તૈયાર કરાવે તો એ વખતે જમીનને ખાસ રીતે તૈયાર કરવાની હોતી હોય છે, સાથે સાથે સારા પ્રકારના બીજ આપણે વાવવા જોઈએ, લેવા જોઈએ અને ભલામણ કરેલા બીજ લેવા જોઈએ. આ સિવાય બીજને કોઈ માવજત આપવાની રહે છે ખરી, જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે?
0: હા, બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો બીજને જ આપણે માવજત આપીએ તો જે ખેતરમાં રૂપિયા પછીના જે પ્રશ્નો આવે છે એનો આપણે સારી રીતે નિરાકરણ કરી શકીએ. એટલે ધરુવાડિયામાં બીજને વાવતા પહેલાં આપણે 24 કલાકની અંદર જો પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ તેને સાયામાં સૂકવવામાં આવે તે જેથી તેનો ઉગાવો જલ્દી થાય છે. ત્યારબાદ આ બિયારણને એક 3 ગ્રામ થાયરમ નામની જે દવા આવે છે 1 કિલો બીજના પ્રમાણે પટ આપી અને બિયારણને જો વાવણી કરવામાં આવે તો જે બિયારણને વાવ્યા પછી જે મૂળના કોવારાના અથવા બીજા કંઈ જે રોગ આવતા હોય છે તેનું આપણે તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: હવે સાહેબ બીજો એક પ્રશ્ન એ થાય કે ખાસ કરીને અમુક વખત એવું થતું હોય છે કે બધી જે પ્રક્રિયા કર્યા બાદ જ્યારે ધરુવાડિયા બનાવ્યા હોય એ વખતે જો યોગ્ય અંતર ના રાખવામાં આવ્યું હોય તો પણ ઉત્પાદનમાં ફરક પડે છે, તો એક વિષય નિષ્ણાંતની દ્રષ્ટિએ તમે શું સલાહ આપશો કે બે ક્યારા વચ્ચે ખાસ કરીને ધરુવાડિયું જ્યારે બનાવવાનું હોય તો કેટલું અંતર રાખવું જોઈએ?
0: આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે વરિયાળીની અંદર જો તમારું એક સરખું એક સાથે જો ઉગાવો ન થાય તો આપણે જે ટ્રાન્સપ્લાન્ટિંગ અથવા જે ફેર રોપણી કરવાની છે એ આપણે એક સાથે કરી શકીએ નહીં અને પૂરતા રૂપા મળે નહીં. એટલે ધરુવાડિયા જે બનાવવામાં એમાં ખાસ બહુ કાળજી રાખવી પડે. એવા નાના ક્યારા બનાવવા જોઈએ કે જે 3 મીટર અથવા 1 મીટર લંબાઈના હોવા જોઈએ અને એકદમ સમતલ હોવા જોઈએ, જેની અંદર પાણી ભરાઈ ન રહે અથવા વધુ પડતું પાણી ન મળે એવા ક્યારા સમતલ ક્યારા બનાવવામાં આવે તો તેની અંદર ઉગાવો પણ સારો થાય છે અને પિયત પણ એકસરખું રહેવાથી તેને સમયસર પિયત આપીએ તો વારંવાર પિયત પણ આપવું પડતું નથી.
1: બરાબર છે, એટલે જો યોગ્ય રીતે યોગ્ય અંતરના ક્યારા બનાવ્યા હોય તો ખેડૂત મિત્રોને પિયતનો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય છે. હવે વાવણીની વાત કરીએ સાહેબ, તો ખાસ કરીને જ્યારે ધરુવાડિયામાં વાવણી કરવાની હોય તો એ કેવી રીતે કરવી જોઈએ?
0: વાવણીની વાત કરીએ તો ધરુવાડિયાની અંદર જે આપણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બીજને પલાળીને સીડ ટ્રીટમેન્ટ આલીને કે પટ આપીને તેને નાના નાના ક્યારાની અંદર સૌ પ્રથમમાં પૂંખી દેવામાં આવે, પૂંખી અને તેને પંજેથી વડે જમીનની અંદર ભેળવી દેવી જોઈએ. એટલે તેમાં જો જમીનમાં ભેળવવામાં ના આવે તો આનું બિયારણ સારું વજનમાં હલકું હોવાથી પાણી આપીએ ત્યારે એ તરી જાય અને એક જગ્યાએ બધું એકઠું થવાની શક્યતા રહે છે. એટલે પંજેથી વડે એ બિયારણને બરાબર જમીનમાં ભેળવી દેવું જોઈએ. ત્યારબાદ હળવું પિયત આપી ધરુવાડિયાને કરાંઠી અથવા ગ્રીન નેટનાથી ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને એ સીધો પ્રકાશ ન મળવાથી એ ઝડપી ઉગાવો થાય છે અને એક સરખો સારો એવો ઉગાવો થાય છે. અને ત્યારબાદ હળવા પિયત આપવા જોઈએ. જો ભારે પિયત આપવામાં આવે તો બિયારણ એક જગ્યાએ એકઠું થવાની અથવા વધારે ઊંડું જવાથી ઉગવાની પ્રશ્ન રહેતો હોય છે.
1: તો સાહેબ બીજા બધા પ્રશ્નોનો તો તમે હલ આપ્યો કે ભાઈ વાવણી કેવી રીતે કરવી જોઈએ, ધરુવાડિયું કેવી રીતે બનાવવું જોઈએ, પણ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન નડતો હોય છે નિંદણનો. તો ધરુવાડિયામાં જે નિંદણ નિયંત્રણ કરવું હોય તો એ વખતે સૌથી પહેલાં તો નિંદણ નિયંત્રણ કેવી રીતે કરવું અને નિંદણ ના થાય એના માટે શું કાળજી રાખવી?
0: નિંદણ એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ધરુવાડિયામાં જો નિંદામણ હોય તો તેની અંદર રોગજીવાતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે અને જે ધરુના રોપા છે એનો પણ વિકાસ અટકી જાય છે અને પીડા પડી જતા હોય છે. એટલે સમયસર નિંદામણ કરવું ખૂબ જ જરૂરી છે અને નિંદામણ ન થાય એના માટે જ્યારે તમે વાવણી કરો, વાવણી કરી અને જ્યારે પિયત આપો છો તો પિયત આપ્યા બાદ જ્યારે વરપ થાય ત્યારે તુરંત જ પેન્ડીમિથાલિન નામની જે દવા હોય છે જેનું બજારું 3.3 કિલોગ્રામ હોય છે તો 1 કિલોગ્રામ પેન્ડીમિથિલિન દવાના જે દર છે એ પ્રમાણે જમીનની અંદર તરત જ સાટવી જોઈએ જેથી નિંદામણનો ઉગાવો થાય નહીં.
1: સાહેબ નિંદામણ વિશે આપણે વાત કરી, હવે સાથે સાથે વાત કરી કે ધરુવાડિયું જ્યારે બનાવતું હોય ત્યારે ધરુમાં અમુક

0: પ્રકારના રોગ આવતા હોય છે, તો આ રોગ નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
1: ધરું વાડિયાની અંદર ખાસ કરીએ તો ધરુની અંદર જે વરિયાળીનું ધરું છે એમાં ધરુના કુવારાનો મેઇન રોગ મુખ્ય રોગ આવતો હોય છે. એ જે જ્યારે ચોમાસાની અંદર હવાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને ગરમી હોય, આ બે ગરમી હોય ત્યારે જે છોડ છે એ પીળા પડી જાય છે, પછી ઉપરથી નમી જાય છે અને છોડ સુકાવા લાગે છે અને એના છેલ્લે તેના મૂળની અંદર કોવારો લાગી જાય છે. આને ધરુનો કોવારો કહે છે. જેના નિયંત્રણ માટે જે બજારમાં ટોબાયુક્ત દવાઓ જેવી કે કોપર ઓક્સીક્લોરાઇડ નામની દવા મળે છે, જેનું 40 ગ્રામ પ્રતિ 10 લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જેને મૂળની અંદર મૂળ બરાબર ભેજાય તે રીતે મૂળની અંદર રેડવું જોઈએ, જેથી મૂળના કોવારાના રોગનું નિયંત્રણ થઈ શકે.
0: આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ચોમાસુ વરિયાળીના પાકમાં ધરુવાડિયાના ઉછેર વિશે. તો અત્યાર સુધીમાં સાહેબે આપણને ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી, અને ખાસ કરીને વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે ધરુવાડિયું બનાવતા હોય ત્યારે ધરુમાં ખાસ કરીને કયા પ્રકારના રોગ આવતા હોય છે. હવે સાથે સાથે રોગની તો વાત કરી સાહેબ આપણે, પણ હવે જીવાતો પણ ઘણી બધી આવતી હોય છે, તો એમાં ધરુમાં કયા પ્રકારની જીવાત આવતી હોય છે જ્યારે ધરુવાડિયું તૈયાર કરે?
1: ધરુની અંદર ખાસ કરીને જો નિંદામણ રહેતું હોય, જો સમયસર તમે નિંદામણ ના કર્યું હોય તો તેની અંદર ચૂસિયા પ્રકારની જીવાતો આવવાનો બહુ શક્યતાઓ રહેલી છે. ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખી, થ્રીપ્સ, આ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે.
0: બરાબર. અને આ જે જીવાતો જોવા મળે છે સાહેબ, તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ?
1: ખાસ તો ધરુવાડિયાને જીવાતો મુક્ત રાખવી હોય તો નિંદામણ મુક્ત પહેલાં રાખવું જોઈએ. ધરુવાડિયું આખું નિંદામણ મુક્ત રાખવું જોઈએ. તેમ છતાં જો જીવાતો જોવા મળે તો ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ, ડાયમિથોઇડ, થાયોમેથાક્ઝામ નામની જે દવાઓ મળતી હોય છે શોષક પ્રકારની, તેનો જો છંટકાવ કરવામાં આવે તો જીવાતનું યોગ્ય આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
0: જી બિલકુલ. સાહેબ, રોગ અને જીવાતના નિયંત્રણ વિશે તો વાત કરી, હવે આપણે આગળ વાત કરીએ કે જે ધરુવાડિયું છે તો એમાં ખાસ કરીને વ્હાઇટ ગ્રુપ એટલે કે મુંડા જે આવતા હોય તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
1: મુંડાની વાત કરીએ તો એ એક જાતનો સફેદ ડોળ હોય છે, જે છોડ સુકાઈ ગયો હોય જો એની બાજુમાંથી સહેજ પણ તમે આમ આંગળી વડે જો ખૂતરવામાં આવે તો એ નીચેમાં અંદરથી સફેદ ડોળ મળતો હોય છે, જેને મુંડા અથવા વ્હાઇટ ગ્રુપ કહેતા હોય છે. એટલે આ જો ખાસ કરીને આ મુંડા રહ્યા એ તમારું ધરુવાડિયુંની આસપાસ જો લીમડાના ઝાડ હોય, વાડ હોય, તો એના કારણે એ જે એના ફૂદીઓ છે એ ઈંડા મૂકી અને ડોળ જમીનની અંદર આવતા હોય છે. તો શરૂઆતમાં જ્યારે ધરુવાડિયું કરો એ પહેલાં તેના નિયંત્રણ માટે આજુબાજુની વાડ સાફ કરવી જોઈએ, કે આ સાફ કર્યા પછી જમીનની અંદર જે દાણાદાર ડોળ માટેની દવાઓ મળતી હોય, જંતુનાશક દવાઓ, એને જમીન ધરુવાડિયું બનાવતા પહેલાં જો જમીનની અંદર નાખવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે. તેમ છતાં જો તમે આ રીતના પગલાં ન લીધા હોય અને ધરુવાડિયું બનાવ્યા પછી જો ડોળનો ઉપદ્રવ જોવા મળે તો બજારમાં મળતી ક્લોરપાયરીપોસ નામની દવા કે જેનું 4-5 મિલીલિટર પર લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જો ધરુવાડિયાની અંદર ડ્રેન્ચિંગ એટલે રેડવામાં આવે તો આ મૂંડાનું નિયંત્રણ કરી શકાય છે.
0: સાહેબ, વરિયાળીનો જે પાક છે તો એમાં ફેર રોપણી માટે જે ધરું તૈયાર કરવાનો હોય છે તો એ ધરું ક્યારે તૈયાર કરવાનો હોય?
1: ધરુંની બહુ અગત્યની વસ્તુ છે કે તમે ધરુવાડિયું તો બનાવી દીધું પણ એને ક્યારે ફેર રોપણી કરવી જોઈએ એ બહુ, જો સમયસર રોપણી કરવામાં આવે તો આપણો જે મેઇન હેતુ ધરુવાડિયું બનાવવાનો છે એ ખેડૂત મિત્રોનો સર થઈ શકે. તો આપણે ફેર રોપણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયાનામાં ફેર રોપણી કરવી જોઈએ. અને ફેર રોપણી કરતી ખાસ તો જ્યારે વાતાવરણ ભેજવાળું હોય, વરસાદવાળું વાતાવરણ, ત્યારે એની ફેર રોપણી કરવી જોઈએ.
0: બરાબર. અને સાહેબ, ફેર રોપણીનો સમય તો તમે કીધો, પરંતુ ફેર રોપણી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ જેથી કરીને એમને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી શકે?
1: ફેર રોપણી કરતી વખતે ખાસ તો જ્યારે તમે ફેર રોપણી કરવાની થાય એ પહેલાં જમીનમાં ધરુવાડિયામાં હળવું પિયત આપવું જોઈએ. પિયત આપવાથી જે છોડ તમે ઉખાડશો તો એની અંદર જે બધા મૂળ છે એ મૂળ સાથેનો આખું ધરુ છોડ ઉખાડશે અને મૂળ હશે તો જ ધરુ ચાટશે. તો ધરુવાડિયાને પિયત આપી ધરુને તેને ઉખાડવા જોઈએ.

0: ખાસ કરીને ફેર રોપણી ઝરમર ઝરમર વરસાદ હોય ત્યારે ફેર રોપણી કરવામાં કરવી જોઈએ. અને ફેર રોપણી કરીએ જ્યારે જે જનરલી આપણે ફેર રોપણી 90x30 સેન્ટીમીટરની ચોકડી પાડી અને એની અંદર ધરું રોપતા હોય છે, તે જ્યારે ધરું રોપવામાં આવે ત્યારે એને આંગળીથી આપણે ખાડો પાડી અને બરાબર દબાવવું જોઈએ. દબાવવાથી શું થાય કે જે ખાડાની અંદર હવા ન રહે અને પાણી ભરાઈ ન રહે. પાણી જો પાણી ભરાઈ રહે તો તેની અંદર મૂળનો કોવારો લાગવાની શક્યતા રહેલી છે. આ રીતે એને અંગૂઠા વડે બરાબર દબાવવું જોઈએ. અને જો ફેર રોપણી કર્યા બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ.
1: જી બિલકુલ, ખરેખર સાહેબ ખૂબ જ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી. બીજો એક પ્રશ્ન એ થાય કે જે ધરુવાળ્યું છે તો એમાં કયા કયા પ્રકારની ખાસ કાળજી લેવી જોઈએ?
0: ધરુવાળિયામાં ખાસ કાળજીની વાત કરીએ તો ધરુવાળ્યું જ્યારે તમે બનાવો ત્યારે જ્યારે ધરુ બીજ વાયા પછી એને ગ્રીન નેટ અથવા કરાઠીથી ઢાંકી દેવી જોઈએ. ઢાંકશો તો તેનો શરૂઆતમાં એનો જે ડાયરેક્ટ તડકો નહીં લાગવાથી એનો અને ભેજ ઉડી ન જવાથી એનો ઉગાવો એક સરખો ધરુવાળિયામાં જોવા મળશે. અને જ્યારે ઉગાવો બરાબર થઈ જાય ત્યારે આ ગ્રીન નેટ અથવા કરાટીને દૂર કરી લેવી જોઈએ. અને દૂર કર્યા પછી ધરુવાળિયાની અંદર નિયમિત પાણી, જ્યારે જ્યારે પાણીની જરૂરિયાત, પાણીની ધરુવાળિયાની અંદર ખેંચ પડવી ન જોઈએ, નિયમિત પ્રમાણે પાણી આપવું જોઈએ. અને સમયસર નિંદામણ મુક્ત ધરુવાળિયું રાખવું જોઈએ, તેથી જો રોગજીવાતનો પ્રશ્ન ઓછો થશે. અને જો ધરુવાળિયામાં રોગજીવાત આવી જાય તો તમે જ્યારે ફેર રોપણી કરશો ત્યારે તેના પાકમાં પણ આવશે. એટલે ધરુવાળિયામાં રોગ અને જીવાત મુક્ત રાખવા જોઈએ, નિંદામણ કરવું જોઈએ. અને જરૂરિયાત મુજબનું જ ખાતર કાઢ, જો વધુ પડતું ખાતર આપવામાં આવે તો છોડ પીડા પડી જાય છે અને એનો વિકાસ અટકી જાય છે અથવા બળી જાય છે ટાઈપના થાય, તો ખાતર પણ જરૂરિયાત મુજબનું જ આવવું જોઈએ. અને એક બીજો અમારો સંશોધનનો એક હેતુ પરથી ફલિત થયેલું છે કે જરૂરને જો 300 મેશના નાઇનોલ નેટમાં ઉછેરવામાં આવે તો જે પાકમાં પર્ણગુચ્છ નામનો જે રોગ જોવા મળતો હોય છે તો તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: બિલકુલ, તો સાહેબ ખરેખર ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ચોમાસુ વરિયાળીના પાકના જે ધરું ઉછેર છે એના વિશે તમે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. જતાં જતાં અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને કોઈ સંદેશ આપવા માંગતો હોય તો શું કહેશો?
0: સંદેશમાં એ કહીશ, તમે જો ચોમાસુ વરિયાળીને જો ધરું ડાયરેક્ટ બિયારણ કરતા જો ધરુંમાં ઉછેરી અને ધરુંની જો ફેર રોપણી કરવામાં આવે તો તેની અંદર તમારો આ છોડનો વિકાસ ઓછો થાય છે, બિયારણનો બચત થાય છે. અને જે તમે દાણાથી તમે જે અંતર જાળવવું જોઈએ બે છોડ વચ્ચે અથવા બે પ્લાન્ટ વચ્ચે એ જાળવી નહીં શકતા, ધરુવાળિયાથી રોપણી કરવામાં આવે તો એની અંદર અંતર જાળવવાથી શિયાળાની અંદર રોગજીવાતનું પ્રમાણ વધારે થાય છે, તે ઓછું જોવા મળે છે. તેમજ પાકનું ઉત્પાદન પણ સારું એવું વધારે, જે ડાયરેક્ટ તમે શીડથી વાવો એના કરતાં ધરુવાળિયાથી જો તૈયાર કરી અને જો વાવેતર કરવામાં આવે તો એની અંદર ચોક્કસથી તમને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે. અને એની અંદર આ રીતે જો તમે વાવણી કરવામાં આવે તો એમાં જેમ જેમ ચક્કર કાપતા થાય, જેમ જેમ ચક્કર થોડા ઘણા તમારા પાકી જાય એને જો કાપણી કરવામાં આવે અને જો રીલા રાખી અને સાયડાની અંદર સૂકવવામાં આવે તો એની એકદમ ગુણવત્તા બહુ ઊંચી ક્વોલિટીનું તમારું વરિયાળી રહે છે, તો એનો ભાવ પણ તમને બજાર ભાવ પણ સારું મળશે. અને ઉત્પાદન તમે 1 વીણી 2 વીણી 4 વીણી 5 5 6 વીણી કરવામાં આવે તો એમ તમારું ઉત્પાદન વધારે મળશે. અને તમે માર્કેટમાં જોશો તો વરિયાળીના 20 કિલોગ્રામના ભાવ 1500 થી 8000નો ભાવ હોય છે. આટલું બધું વેરિએશન કેમ હોય છે? તો જે વરિયાળીની ગુણવત્તા વધારે, લીલો રંગ હોય, જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય, કાપણી કરી હોય, તો એનો ભાવ વધુ આવતો હોય છે. માટે ખેડૂતોએ આ રીતે બહુ ખાસી કાળજી રાખવા માટેની હું ખેડૂત મિત્રોને આગ્રહ કરું, ભલામણ કરું છું.
1: બિલકુલ, તો સાહેબ તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને ચોમાસુ વરિયાળીના પાકમાં ધરુવાળિયાના ઉછેર વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. આશા રાખી કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ

ધરાની સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ

પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

ઘોષ અને

આપણને ફરમાઈશ કરી છે સાથિયા મૂવી. બહુ ટાઈમ પહેલાં આ મૂવી આવેલું હતું અને એનું સોંગ છલકા છલકારે. નિધિએ આ ફરમાઈશ આપણને એટલા માટે કરી છે કે ટૂંક સમયમાં એમના ઘરે મેરેજ છે અને એમની નણદના લગ્ન છે અને આ સોંગ એ એમની નણદને ડેડિકેટ કરવા માંગે છે. આ સોંગની વાત કરીએ તો એ

આપણને ફરમાઈશ કરી છે ઘર મોરે પરદેસિયા. કલંક મૂવી આવેલું અને કલંક મૂવીની અંદર આ સોંગ ઘર મોરે પરદેસિયા બહુ ફેમસ થયેલું અને આ સોંગની અંદર તમને શ્રીરામની ઉપર બનાવવામાં આવેલું હતું ગીત અને એની અંદર તમને ક્લાસિકલ ડાન્સિંગ બી બહુ સારું એવું જોવા મળે છે. આલિયા ભટ્ટ અને વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર અને માધુરી દીક્ષિત, સંજય દત્ત આવી રીતે મલ્ટી કાસ્ટિંગ એની અંદર કરવામાં આવેલું. બહુ સુપર હિટ ગયેલું આ મૂવી અને આ મૂવીના બધા જ સોંગ. આ મૂવી દર્શાવવામાં આવ્યું હતું કે જ્યારે ભારતની અંદર ભાગલા પડ્યા અને હિજરતનો સમય આવ્યો ત્યારે લોકો એકબીજા તરફથી કેવા દૂર થાય છે, કેટલીક લવ સ્ટોરીઝ જે અધૂરી રહી ગઈ એની અંદર પણ આ કલંક મૂવી સારી રીતે બતાવે છે. વાત કરીએ ઘર મોરે પરદેસિયા સોંગની તો આ સોંગ ગાવામાં આવે છે શ્રી

0: તો મૂવીની અંદર ખડા આપણને દર્શાવવામાં આવ્યું છે કે તમે મનથી કોઈ કાર્ય કરો તો ભગવાન જરૂર એક દિવસ તમારી મદદે આવે છે. બસ તમારે ધીરજ ધરવાની છે, રાહ જોવાની છે, અને મુખ્ય તમારું કર્મ તો તમારે જાતે જ કરવાનું હોય છે. આ મૂવીની અંદર તમને એક સીન યાદ હશે કે જ્યારે ભગવાન એ લાલાને કહે છે કે તું દિવાલ ઉપર માર, છેલ્લી વાર એક પ્રહાર તો કર, કદાચ દિવાલ તૂટી જાય. ભગવાને આગળથી દિવાલ તોડેલી છે પણ લાલાને ખબર નથી. આપણા જીવનનું કંઈક એવું જ છે, શું ખબર કે ભગવાને આગળથી વ્યવસ્થા કરી જ રાખી છે. આપણને કહે છે કે તું એક છેલ્લો પ્રહાર તો કર, અને આપણે કદાચ છેલ્લો પ્રહાર કરવામાં હાર માનતા હોય. તો આ મૂવીથી ઘણું બધું શીખવા જેવું છે, અને જ્યારે હું પર્સનલી આ મૂવી જોવા ગયેલી તો ત્યારે મારી આંખમાંથી આંસુ આવી ગયેલા કે ભગવાન એક દિવસ તો દરેકની મદદ ચોક્કસથી આવે છે. તો ચાલો સાંભળીએ કૃષ્ણના અવાજમાં ગવાયેલું મનમોહન સોંગ.
1: ભગવાન અમારા કોઈ ભાઈ બંધ નથી. I'm

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપની ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966888 પર મોકલી આપજો. યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમને તેમને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર 90.4 FM.

0: રેડિયો પાલનપુર 90.4 એફએમ ને માણતા રહો અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 એફએમ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 એફએમ.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 24મા એપિસોડમાં. હરીખોવાળા દરવાજેથી અમે નીકળ્યા. પીળો શર્ટ અને ભૂરું જીન્સ પહેરેલી ઉત્સાહથી ઉછળતી લ્યુસી પોતાના સ્વભાવગત મૌનને સાથે રાખીને ચાલતું બીતુબંગા અને પાછળ હું. ડાબી તરફનો ઢોળાવ ઉતરી ગલસંટાના ઝાણા વાટે થઈને એ ત્રણેય જણા નર્મદા તટે પહોંચશે. તે પછી રહસ્યમય અરણ્યોમાં અગોચર સ્થાનેથી વહી નીકળતી શ્રી ગંગાની વાટ પકડશે. બીતુબંગા અનેક વખત આ માર્ગે જઈ આવ્યો છે કે તેની માં નારદી પણ એકાદ બે વખત શ્રી ગંગાને માર્ગે થઈને ગઈ છે અને ગઈ હતી આ ભલા ભોળા આદિવાસીઓની કાલેવાલીમાં આશ્રમથી કે નર્મદા તટેથી 60 સાલીઓના ટોળામાં જવા માટે શ્રી ગંગાનો કિનારો જ ટૂંકામાં ટૂંકો માર્ગ, બીજા બધા માર્ગો લાંબા પડે. સુપ્રિયાએ કેમેરો લેવા નથી તો, લુસી અફસોસ કરતી બોલી, મારે માત્ર નોંધો કરીને ચલાવી લેવું પડશે. આપણે 60 સાલીઓને જાણતા નથી. સુપ્રિયાએ કેમેરા લેવાની ના પાડી તો કંઈ કારણ હશે જ ને, મેં લુસીને સમજાવી. નર્મદા કિનારે આવતા અમને વાર ન લાગી. 8:30માં તો અમે પટમાં ઉતરી પણ ગયા. અહીં નર્મદાના વિશાળ પતરાળ પટને કારણે અમે જંગલમાંથી બહાર આવી ગયા હોઈએ તેવું લાગ્યું. નર્મદા પણ આ પથરાળ તટ પર વિખરાઈને નાના ચીચરા ઝરણાઓમાં વહેંચાઈને આગળ વધે છે. એક સપાટ ખડક પર અમે સામાન મૂક્યો અને નદીને નીરખતા ઊભા બીતુબંગા સામાન પાસે બેઠું. લુસી થોડે દૂર સુધી લટાર મારવા નીકળી. મેં ચીચરા પાણીમાં પગ બોળ્યા. જળનો સ્પર્શ થતાં જ મને અનેરી લાગણી થઈ. કપિલધારાની નર્મદા મને સાંભળી. ભરૂચ પાસે વિશાળ પટમાં વહેતી નર્મદા પણ દ્રષ્ટિ સમક્ષ આવીને ઉજ્જવલ થઈ ગઈ. આ નદીના તટપ્રદેશનું સંપૂર્ણ દર્શન મેં કર્યું નથી, ટુકડે ટુકડે જ તેને જોયું છે. છતાં આ નદી મને તેના મોહપાશમાં બાંધતી ગઈ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અચાનક મને બૂમ પાડવાની ઈચ્છા થઈ આવી. શાંત નિર્જન ખડકાળ સ્થળે ઊભા ઊભા મેં જોરથી કહ્યું, નર્મદે હર. સામેના ખડક ઉપર મારો અવાજ પડઘાયો. હર. લ્યુસી ચમકી. બીતુબંગા પણ આશ્ચર્ય પામ્યો. બંને ઝડપથી હું ઊભો હતો તે તરફ આવ્યા. અચાનક મને લાગ્યું કે લ્યુસી કંઈક જુદી જ દેખાય છે, ભલે તે વિદેશની હોય, ભલે તે પહેલી વાર અહીંયા આવી હોય અને હું પણ પહેલી વાર જ અહીંયા આવ્યો હોઉં. અગાઉ ક્યારેય કોઈ સમયે મેં લ્યુસીને અહીં જોઈ છે? જાણે અનાદિકાળથી હું અને લ્યુસી વારંવાર આ વનોમાં પથરાળ સુમસાન કિનારા પર આવતા જતા રહ્યા છીએ. પથરાળ ભૂતળ પર વહી રહેલું રુદ્ર જન્માનો પ્રવાહ મારા દેહની આરપાર વહેતો મેં અનુભવ્યો. ક્ષણ બે ક્ષણ મને લાગ્યું કે આ સ્થળે જળ ચેતન કશું જ બીજાથી અલગ પાડી શકાય તેવું નથી. બેઉ કિનારા ઘેરીને નમેલા કાળા ખડકો, એકાદ બે મહાવૃક્ષો, લ્યુસી, હું, બીતુબંગા અને આ સદા સદા સત્ય સાંકરી ગંગા નર્મદા પડે પડે એકબીજાના સ્વરૂપોમાં બદલાતા રહ્યા છીએ. રેવા રેવા, મેં ફરી સાથ પાડ્યો. લ્યુસી એકદમ મારી પાસે આવી મારો હાથ પકડીને ખેંચતા કહે, તમને કંઈ થાય છે? ના, મેં કહ્યું, ફક્ત આનંદ માણું છું. આટલું બોલતા જ મને જાણે કે રહસ્ય લાદી ગયું.

પ્રકૃતિની ગોદમાં ઉછળતા આ જનોને પ્રકૃતિ મુક્ત આનંદનું મહાદાન કરેલું છે. દેશના કોઈ પણ ખૂણે જાઓ, આ આનંદના મૂળ જોવા મળવાના જ છે. પ્રકૃતિ સાથેનો આ દાદાજ્ઞાન ભાવ દરેક ભારતીયને પેઢી દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આ જ આનંદને આધ્યાત્મિકતા કહેવાતી હશે. જે એવું હોય તો તે પણ દરેક માનવીના મનમાં તેનો વાસ કોઈ ને કોઈ સ્વરૂપે છે. ક્યાંક કોઈ મનુષ્યમાં આ આનંદ પોતાના પરમ સ્વરૂપે પ્રગટે છે ત્યારે તે માનવી દેવત્વ લઈને ઊભો થાય છે. કહે છે, અહમ બ્રહ્માસ્મિ. તે પૂજાથી, ધર્મથી, વિધિ વિધાનથી પર

બાજી બની કે ન બની, બંદગી તેને છોડીને જઈ શકતી નથી. અહમ બ્રહ્માસ્મિ સમજાવવા સાથે સમજાય છે કે ખરેખર તો અહમ જેવું કંઈ જ અસ્તિત્વમાં જ નથી, જે છે તે બધું જ તત્વમસી છે. વર્ષો પહેલાં એક સાદા સીધા વેપારીના મુખે સંભળાયેલ વાક્ય યહાં તો સબ કુછ નર્મદા છેનું મૂળ કેટલાય વર્ષો અગાઉ પ્રસ્થાપિત થયેલી વિચારસરણીમાં સમયનું આજે સ્પષ્ટ જોઈ શકું છું. લુસી મને હાથ પકડીને દોરી જતી હોય તેમ ચાલી ગઈ. મેં હાથ છોડાવ્યો અને તેનો ખભો થાપડ્યો. અમે ત્રણેય સામાન ગોઠવેલો હતો ત્યાં પહોંચ્યા. અચાનક મારાથી પૂછાઈ ગયું, લુસી તું પુનર્જન્મમાં માને છે? લુસીએ જવાબ ન આપ્યો. તેણે ચમકીને મારા તરફ જોયું અને પછી ખડક પર જઈને બેઠી બેઠી વહી જતા જળની જોઈ રહી. થોડી વારે અમે પ્રવાસ આગળ ચલાવ્યો. લુસીએ થેલામાંથી નાસ્તો કાઢીને મને અને બીતુ બંગાને આપ્યો. તે ખાતા ખાતા જ અમે ચાલ્યા કર્યું. શ્રી ગંગા સુધી પહોંચીને અમારે નર્મદાની વિદાય લેવાની હતી. ત્યાં પાણી પીને અમે નર્મદાના ડાભા કિનારાના ખડકો પાછળ ચાલતા થયા. બપોર સુધીમાં તો અમે ઘણી આગળ નીકળી ગયા. વચ્ચે બે વાર અડધો કલાક રોકાઈને આવ્યા ન હોત તો અત્યારે પહોંચવા આવ્યા હોત. પણ જેમ જેમ આગળ વધતા જતા તેમ તેમ શ્રી ગંગા સાંકડી અને વનુઘાટા બનતા જતા હતા. લુસી બીતુબંગાની 60 સાલીઓ વિશે પ્રશ્નો પૂછતી હતી. પણ બીતુબંગા એક તો લુસીની ભાષા ન સમજે અને બીજું આગળ ચાલતો હોય જંગલમાં વધુ ધ્યાન રાખે એથી તે કોઈ લાંબો જવાબ આપે તેમ ન હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

એક જગ્યાએ જરખનું રહેઠાણ મળ્યું. બીતુબંગાએ ઝાંખરાને લાકડી વડે ઊંચા કરીને અમને જરખની વખોલ બતાવી. બે નાનકડા જરખ

ધીમે ધીમે આસપાસનો કિનારો ઊંચો થતો ગયો. ભેખડો માથોડા કરતાં પણ ઊંચી થઈ ગઈ. મને ડર લાગવા માંડ્યો. જો આમ જ આગળ વધવાનું હશે તો આગળ અંધારી સાંકડી ગળી જેવી ખીણમાં જ પ્રવેશવું પડશે. અચાનક આગળ જતો બીતુબંગા કિનારાની ભેખડ તરફ ફરીને જાણે ભેખડમાં જ ઓગળી ગયો હોય તેમ દેખાતો બંધ થઈ ગયો. અમે તે સ્થળે પહોંચ્યા તો ત્યાં ઉપર તરફ જતા પગથિયા કોતરેલા હતા અને ભેખડ પર લખેલું હતું ઇન્દ્રાસિડી બીતુબંગા. બીતુબંગાની ભાષામાં ઇન્દ્રાસિડી એટલે સ્વર્ગનો માર્ગ. ઇન્દ્ર શબ્દ તે કદી બોલી ન શકે એટલે લખી પણ ન શકે. કોઈ પણ આદિવાસીને જોડ્યા શબ્દો બોલતો મેં સાંભળ્યો જ નથી. આ કેવો દેશ છે જેની એક પ્રજા સંસ્કૃત જેવી અસંખ્ય સમાસો અને જોડાક્ષરોથી ભરેલી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકતી, સરળતાથી બોલી શકતી. તે જ દેશની બીજી પ્રજા જોડાક્ષર બોલવામાં પણ મુશ્કેલી અનુભવે. લખવું અને ચિતરવું બંને જુદી ક્રિયા છે, તે પણ સમજે નહીં. એટલો મોટો વિરોધાભાસ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘટના ઘડવાયા હોય આ બે અંતિમોમાં જીવતી પ્રજાને એક સાથે ટકાવી રાખે તેવા શાસ્ત્રો ઘડતા કેટલું વિચારવું પડ્યું હશે, જીવનને કેટલું નજીકથી જોવું પડ્યું હશે, નગરથી નગર અરણ્યથી અરણ્યમાં કેટલું ભટકવું પડ્યું હશે, ત્યારે થયું હશે આ પરંપરાઓનું સર્જન, આ સંસ્કારોનું સિંચન અને આ શાસ્ત્ર જ્ઞાતાઓનું ઘડતર. મહાજ્ઞાની અને સાવ અભણ પ્રજાઓ વચ્ચેનું સંતુલન કોઈ અકળ કળાથી કરાયું છે. દરેકની જીવન તરફની દ્રષ્ટિ એક જ રહે, જીવન જીવવાનો અભિગમ સમાન રહે, ભાવનાઓમાં ભેદ ન રહે. શી રીતે કર્યું હશે આ જીવન દ્રષ્ટિનું અવતરણ? ઇન્દ્રાસીડી પર ઇન્દ્ર તો ચડ્યા હશે કે નહીં? અમે સરળતાથી ચડી ગયા. ત્યાંથી અડધો એક કલાક ચાલીને અમે

ઊંચા ખડકોથી ઘેરાયેલા વનો વચ્ચે આવ્યા. બીતુબંગા ત્યાં પહોંચીને ઊભો રહ્યો. થોડી વારે ઝાડીમાંથી બે આદિવાસીઓ આવ્યા. બીતુ સાથે કંઈક વાત કરી પછી તે બંને આદિવાસીઓ આગળ ચાલ્યા અને અમે બધા તેમને અનુસર્યા. મેં અનેક વૃક્ષો જોયા છે, પણ આજે જે વૃક્ષ હું જોઈ રહ્યો છું તેવું જહજલ્યમાન વૃક્ષ મેં ક્યારેય જોયું નથી અને ક્યાંક જોઈશ તેવો વિશ્વાસ પણ મને નથી. ભાષાશાસ્ત્રના નિયમો કદાચ કોઈ પૃથ્વીપતિ સમ્રાટ માટે વપરાતા હોય તેવા શબ્દો એક વૃક્ષ માટે વાપરવાની મનાઈ ફરમાવતા હશે, પરંતુ જે કોઈ મનુષ્ય મહાન ગૌરવશાળી દિગ્ગજ અને પરમ સ્વરૂપમાં ઉન્નત મસ્તક વૃક્ષને જોવે તે જગતના તમામ ભાષાશાસ્ત્રોની આજ્ઞાઓ ભૂલીને મનમાં આવે તે શબ્દોથી તેનું વર્ણન કરવા પ્રયત્ન કરશે અને લાખ પ્રયત્ને પણ તે તેમ કરી શકવાનું નથી. આવા પ્રસંગોએ મૌન એ સર્વશ્રેષ્ઠ ભાષા હોવાની પ્રતીતિ તેને થવાની. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

બાળકોની ધાર ઉપર ઊભીને હું તથા લ્યુસિયા અલૌકિક ભૂખંડને સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. ચારે તરફ લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલું પથરાળ મેદાન, વચ્ચે લાકડાના ગોળ છાપરાવાળા ઝૂંપડા, લંગોટધારી આદિવાસી સ્ત્રી પુરુષોની આવન જાવન, મેદાનની વચ્ચે જાણે ખાસ બનાવીને ગોઠવી હોય તેવી ઊંચી ટેકરી, ટેકરીની લગભગ ટોચ નજીક વિશાળ ગુફા, તે જ ટેકરીને મથાળે ઊભેલું ગગનચુંબી શાગનું વૃક્ષ. હું અને લુસી દંગ થઈને તે વૃક્ષને જોતા રહ્યા. મને બાબરિયાએ કહેલી કથા યાદ આવી. એમાંનું કંઈ પણ સત્ય હોય કે ન હોય, પણ મને મનના છેક અંદરના ખૂણેથી ઉઠેલો અવાજ જાણે કહેતો હોય કે સ્વયં પાર્વતીને હાથે વવાયેલું વૃક્ષ તો જોઈ રહ્યો છે. મેં જિંદા શાગબાનને જોયા કર્યું, આમ છતાં હું માની ન શક્યો કે એક એવો વૃક્ષ કે જેની સત્તા આ અરણ્યમાં યોજનો સુધી ફેલાયેલી છે, જેના આશ્રયે જવાથી માનવી અને પશુ પક્ષીઓ નિર્ભય બને છે,

0: સદાકાળ જીવંત છે, જેના પાન ક્યારેય સુકાતા નથી, જેમાં આ અરણ્યના પ્રાણસમો વૃક્ષોનો દેહવાસ કરે છે અને જરૂર પડી રાજા ભૂત જેવા ઐશ્વર્ય સાથે પ્રગટ થાય છે તે વૃક્ષાધિરાજ, આદિવાસીઓની શ્રદ્ધાના પ્રતિક જિંદા સાગબાનને હું નજરો નજર નિહાળી રહ્યો છું. બાબરિયાએ કહેલી કથામાં મારે વિશ્વાસ કરવો કે નહીં તે વિચારું છું કે સાથે જ રાણી ગુફાનું લાકડાના દરવાજાવાળું મુખ મારી દ્રષ્ટિ સમક્ષ આવે છે. મારા તમામ સંશયોથી પર થઈ શકાય તેવી એક જ દલીલ મનમાં ઉઠે છે. જો જીમીએ કહેલી રાણી ગુફાની કથાને હું માનું છું તો બાબરિયાની કહેલી જિંદા સાગબાનની કથાને કેમ ન માનું? બંને માટે મારી પાસેનું પ્રમાણ માત્ર એક જ રીતનું છે, બીજા પાસેથી સાંભળેલી વાત. લ્યુસી, મેં કહ્યું, જિંદા સાગબાન, આગળ બોલવું મારા માટે શક્ય ન હતું. ઓહ, અદ્ભુત, લ્યુસી માત્ર આટલું જ બોલી શકી. પછી થોડી વારે સ્વસ્થ થતાં બોલી, પૃથ્વી પર આવું સ્થળ છે તે જોવા છતાં માની નથી શકતી. અમે ઢોળા ઉતરીને લાકડાના ઝૂંપડાઓ તરફ ચાલ્યા. ચાલતા ચાલતા લ્યુસીએ મને પૂછ્યું, તમે માનો છો કે જિંદા સાગબાન વિશે તમે જે કંઈ સાંભળ્યું છે તેમાં તથ્ય હોય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: પળ બે પળ લ્યુસીએ કંઈ જવાબ ન આપ્યો એટલે મેં કહ્યું, મને સમજાતું નથી, પણ હું અહીં આવ્યો જ ન હોત અને આ વૃક્ષને જોયું જ ન હોત તો મેં તને નામાં જવાબ આપ્યો હોત, પણ અત્યારે મને સમજાતું નથી, એમ કહીને લ્યુસીને ફરી પૂછ્યું, તું માને છે કે? લ્યુસી એકદમ ઊભી રહી. તેને એ ક્ષણે જે શબ્દો મને કહ્યા તે હું કદી પણ ભૂલી શકવાનો નથી. મારા માનવાને માનવાથી કોઈ ફરક પડવાનો નથી. કાલે કે પરમ દિવસે અહીંથી જતી રહીશ. ફરક પડશે તો તમારી માન્યતાથી. તમે ભણેલા છો, વિચારશીલ છો અને અહીં આ લોકો સાથે રહો છો, એમ કહીને તે અટકી ગઈ. મેં હવે સ્પષ્ટ થવા પ્રયત્ન કર્યો અને કહ્યું, હું એવું ઈચ્છું છું કે હું સત્યને શોધી શકું. જ્યાં સુધી તે ન કરી શકું ત્યાં સુધી મારી અંગત માન્યતા ગમે તે હોય, પરંતુ અહીંના લોકો જે અમારી વાત માને છે તેમણે ક્યારે એવું ન કહું કે તેમનું જિંદા સાગવાન એક મહાવૃક્ષ હોવાથી વિશેષ કશું નથી. લ્યુસી ઘડી પર મારા તરફ જોઈ રહી અને મને સુપ્રિયા યાદ આવી. તે ભણી છે, ગણી છે, આધુનિકતામાં આધુનિક માહિતી તેની પાસે છે, તે કોમ્પ્યુટર પર કામ કરી શકે છે, અને છતાં તેણે મને કહેલું, 21મી સદીમાં આપણે જગતથી આગળ હોઈએ અને આપણી પરંપરાઓ આપણી સાથે હોય એવું હું ઈચ્છું છું. હું હજી વિચારતો જ હતો ત્યાં આગળ જતી લ્યુસી બોલી, તમારી વાત મને સમજાતી નથી. તમારે વિકાસ પણ કરવો છે અને જૂનું કશું ત્યાગવું પણ નથી. પછી તેને અટકીને ઉમેર્યું, જોકે ડેડી કહેતા હોય છે કે સાંસ્કૃતિક રીતે ટકી રહીને પરંપરાને જાળવી રાખીને વિકાસ સાધવાની કળા જગતની દરેક પ્રજા પાસે નથી, તમારી પાસે અને જાપાનીઓ પાસે તે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ લિખિત તત્વમસી. જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેદાન અડધું પસાર કરીને અમે લાકડાના ઝૂંપડાઓ પાસે પહોંચ્યા. એક નાનકડા ઘરમાં હોય તેવી ઘણી સગવડો લાકડામાંથી બનાવાયેલા આ ઝૂંપડાઓમાં હતી. લગભગ બધા જ ઘરોની બાંધણી પૂર્ણપણે લાકડાની હતી અને કિલ્લા તરીકે પણ લાકડાનો જ ઉપયોગ લેવાયો હતો. લુસી અને હું એક પછી એક ઘર જોઈ આવ્યા. લુસી તો ઘરની અંદર જઈને બધું જોઈ શકતી, મને બહાર જ ઊભા રહેવા કહેવાતું. એ લોકો જે ભાષા બોલતા હતા તે વેતુભંગા સિવાયના અમે બે સમજી શકીએ તેમ ન હતું. દરેક ઘર પર વ્યાજનું ચિત્ર અમે જોઈ શક્યા. થોડી વારે એક આદિવાસી આવીને અમને ઝૂંપડાઓની વચ્ચે આવેલા થોડા મોટા ઝૂંપડા તરફ લઈ ગયો. ત્યાં એક ખૂબ વૃદ્ધ જણાતા પુરુષે અમારું સ્વાગત કર્યું અને લાકડાની પાટ પર અમને બેસાડ્યા. અજાણ્યાને પોતાની ભાષા ન સમજતા માણસનું દિલ જીતવાની કળા સમૂહ મોહક હાસ્ય લુસીના મોં પર ચમક્યું. તે વૃદ્ધ પુરુષે પણ હસીને પોતાની ભાષામાં કંઈક કહ્યું. લુસીએ પોતાની નોટ કાઢી, થોડી વાર પેન્સિલથી થોડા સ્કેચ કર્યા અને નોટ પેલા વૃદ્ધ પુરુષના હાથમાં આપી. અમે બેઠા હતા તે સ્થળનો અને થોડા આદિવાસીઓના અદ્ભુત સ્કેચ જોઈને પેલો ખુશ થયો. અમે કંઈ પણ પૂછ્યા વગર તેને તે પાનું ફાડી લીધું અને સાચવીને અંદર મૂકી આવ્યો. હું તમને પૂછું, તમે બીતુને અને બીતુ આ માણસને એ રીતે વાતો થઈ શકે? લુસીએ સૂચ્યું અને બંને દુભાષ્યા દ્વારા અમારી વાતચીત ચાલી. તમે દોરો છો તે ચિત્ર શાનું છે? લાકડા પર કોતરેલું સ્વાન મંડળ અને વ્યાજ

અમારા વતનનો દેવ, 60 સાલે જવાબ મળ્યો. વતન, લ્યુસી અને હું બંને નવાઈ પામ્યા. તમે બધા અહીંના વતની નથી? અહીં જ તો રહો છો તમે? રહીએ, પણ આ કંઈ વતન નથી. અમારા વડવાઓ વતનમાંથી અહીં આવ્યા. આ પ્રજા અહીંની નથી તો તેનું મૂળ વતન ક્યાં હશે? તે વિચારતા જ મેં અને લ્યુસીએ પૂછ્યું, તમને ખબર છે કે આ ચિત્ર એ તારાનું છે? રાત્રે આકાશમાં દેખાય છે એ તારો જ તમારો દેવ છે. ના, એ અમારું વતન છે. ત્યાંથી જ તો અમારા પરદાદાઓ અહીં આવ્યા. ક્યાંથી? અમારા અચરજનો પાર ન રહ્યો. પેલા તારામાંથી? હો, જવાબ મળ્યો. 60 સાલીના રહેવાસી અમે. અમારા વડવા કહેતા બધું લખ્યું છે. તમારા વડવાઓ અહીં ક્યારે આવ્યા? લ્યુસીની આતુરતા અનહદ વધી ગઈ. પેલો વૃદ્ધ જવાબ ન આપી શક્યો. તેણે પોતાની પત્નીને બોલાવી અને કંઈક વાત કરી. થોડી વારે તે સ્ત્રી બીજી એક વૃદ્ધાને બોલાવી લાવી. ત્રણેય જણે થોડી વાતો કરીને બીતુબંગાને કંઈક કહ્યું. અમને જવાબ મળ્યો, અમારા વડવાઓ અહીં આવ્યા તે વખતે અહીં ઓલોપીનું રાજ હતું. એ રાણીએ અમારા વડવાઓને આશરો આપેલો, એવું અમારી કથામાં આવે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સમય થયો, કંઈ કહી શકાય? લ્યુસીએ મને પૂછ્યું. સમજાતું નથી, મેં કહ્યું. કોઈ ઓલોપી નામની રાણીનું શાસન હતું તે વખતે એમના વડવાઓ અહીં આવેલા, એટલું જ. એ રાણી ક્યારે હતી તે કેમ ખબર પડે? બધું દંતકથા જેવું, લ્યુસી બબડી અને પૂછ્યું. તમારા વડવાઓ પેલા તારામાંથી અહીં આવ્યા શી રીતે? આ અતિ મહત્વના પ્રશ્નોનો જવાબ અમને મૂંઝવી દેતો.

0: બધા આવે છે તેમ અમે પણ આવીએ છીએ અને પાછા જઈએ છીએ.
1: લ્યુસી, મેં કહ્યું, એ જન્મ મરણની રીત કહે છે.
0: ભલે, લ્યુસીએ કહ્યું, પણ તમારા પહેલા વડવા અહીં આવ્યા એ શી રીતે આવ્યા હશે?
1: જવાબમાં પેલો વૃદ્ધ થોડો ખીજાયો.
0: અમારી કથામાં લખ્યું છે તે ખોટું ન હોય કહીને તે ઊભો થઈને ઘરમાં ચાલ્યો ગયો.
1: વાત વણસે ત્યાર પહેલાં જ બીતુબંગા એમને રોક્યા. અમે વધુ પૂછ્યું નહીં. અમારી ઈચ્છા રાણી ગુફામાં જવાની અને જિંદા સાગબાનને નજીકથી જોવાની હતી, પરંતુ પુરુષોને રાણી ગુફામાં જવાની મનાઈ છે તેમ કહીને મને જવા દેવાની મનાઈ ફરમાવાઈ.
0: લ્યુસી એકલી જઈ શકી હોત, પણ અત્યારે તેને આ આદિવાસી સ્ત્રીઓ સાથે ફરીને શક્ય તેટલી વધુ માહિતી જોઈતી હતી.
1: હું કાલ સવારે જઈશ એમ કહીને તે ચાલી.
0: હું પાટ પર બેઠો બેઠો ડાયરી લખતો હતો. રાત્રે અમે બહાર લાકડાની પાટ પર ઘાસમાંથી વણેલી સાદડીઓ પર સૂતા.
1: લ્યુસીનાની ટોળ સળગાવીને ડાયરીમાં નોંધો ટપકાવતી હતી.
0: મારી નજર રહી રહીને રાણી ગુફા તરફ જતી હતી.
1: એક વખત તો મને એવી ઈચ્છા પણ થઈ આવી કે રાત્રે બધા સૂઈ ગયા પછી હું રાણી ગુફામાં જઈ આવું, પણ 60 સાલીઓના કે જિંદા સાગબાનના ખ્યાલે તેવું ન કરવાનું વિચારી મેં પડખા ઘસ્યા કર્યા.
0: લ્યુસીએ લખવાનું બંધ કર્યું કે ગસ્ક 60 ઊંઘી ગઈ. તેણે પોતાના વિશ્વ પ્રવાસોના આવા કેટલાય સ્થળો જોયા હશે, કેટલાય મનોમંથન અનુભવ્યા હશે, એથી તે આવા આકર્ષણો પર વિજય મેળવીને નિરાંતે ઊંઘી શકે. મારી આંખો પણ ઘેરાવા લાગી. જોકું આવે ત્યાર પહેલાં અચાનક મારા મનમાં તર્ક ઉઠ્યો. નાના સાહેબ જો રાણી ગુફામાં રહ્યા હોય, જીમીના દાદા જો રાણી ગુફામાં કેદ થયા હોય, તો રાણી ગુફામાં પુરુષોનો પ્રવેશ વર્જ્ય છે તે વાત સાચી નથી. પણ અત્યારે અડધી રાતે વીતે કોઈને જગાડીને આ વાતનું નિરાકરણ કરવું શક્ય ન હતું. સવારે પહેલાં વૃદ્ધ ડાયાને પૂછવાનું નક્કી કરીને હું ન ચિંત થઈને સૂઈ ગયો.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ પટેલ કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: चौथे विकास ने समर्पित यशस्वी वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने बार वर्ष विश्वास ना विकास ना जन कल्याण ना असफर छे मां नर्मदा थी जड़ समृद्ध थती धरानी स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता ने बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी अने गगनामता भारत ना आत्मविश्वास नी बार वर्षनी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी सेवा अने सुशासन नी पीएम आवास हर घर जल किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी अने हवे तो माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना प्रयासों थी देश नू ग्रोथ एंजिन गुजरात बनी रह्यु छे ग्रीन एनर्जी अने भविष्यनी आधुनिक टेक्नोलॉजी नू पावर हाउस आवो आ विकास ना महायज्ञ ने वधु वेगवंतो बनावीए विकसित भारत माटे विकसित गुजरात बनावीए बार वर्ष विश्वास ना विकास ना जन कल्याण ना
1: सवारी सौथी पहेलू काम मेडाया ने मळवानु कर्यु તમારા દાદાના સમયમાં પેલી ગુફામાં પુરુષો જઈ શકતા ના ક્યારેય નહીં ઓલોપી રાણીની ગુફા એમાં પુરુષોથી જવાય નહીં બીતુ બંગા દ્વારા જવાબ મળ્યો પણ નાના સાહેબ નામના મરાઠા સરદાર તેમાં રહેલા અંગ્રેજોનું રાજ હતું ત્યારે લગભગ તમારા દાદાના સમયમાં મડાયાને કહ્યું ઓહો ડાયો હસી પડ્યો મારો બાપ ત્યારે નાનો હતો તેણે જોયેલો એ રાજાને મારો બાપુ કહેતો અમારા 8-10 માણસો પેલા 15 જણાને પકડી લાવેલા સાંજે ડાયા સામે લઈ આવ્યા જો રાજા બોલે અમે દોસ્ત છીએ કહેતો ડાય સ્મૃતિમાં સરી ગયો અને આડા અવળા વાક્યમાં બોલ્યો અમાર લોકને એની બોલી સમજ નહીં આવેલી કાલેવાલી માં બી ના સમજી શકી પણ અમે આશરે આવેલાને કાઢી ન મૂકીએ ઓલોપી રાણીનો અમને એવો હુકમ ફિરંગી લોક રાજાને મારવા નીકળેલા એટલે ભાગી આવેલો મને થયું કે હવે ખજાનાની અને નાના સાહેબની રાણી ગુફામાં સંતાડ્યાની વાત આવશે હું કાન માંડીને સાંભળતો હતો ને ડાયાને આગળ કહ્યું પછી રાખેલા એ બધાને ત્યાં શ્રીગંગા માથે ભવાનીના મંદિરની ગુફામાં આ રાણી ગુફામાં નહીં મેં પૂછ્યું ના ટૂંકો જવાબ મળ્યો પછી ડાયા વાત આગળ વધારી પછી તું કહે છે કે તેવા ફિરંગી આવેલા અમારા બધાને ખૂબ ધમકાવેલા લાલચ આપે પણ એમ અમારા માણસથી કંઈ દગો થોડો દેવાય દગો થોડો થાય કોઈ કાંઈ બોલ્યું જ નહીં વરસાદથી ઉનાળા જેટલું રહેલું તે રાજા પછી ગયો તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી ક્યાંય જતા નહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે

કદાચ ડાયો ખિજાયતી ખ્યાલથી ખજાના વિશે પૂછવાની ઈચ્છાને મેં દબાવી, પણ નાના સાહેબથી ગુફા જોઈ આવવાની ઈચ્છા હું રોકી ન શક્યો. ભવાનીની ગુફા જોવા અમારાથી જઈ શકાય? મેં પૂછ્યું. બીતું તમને લઈ જાય, ડાયે કહ્યું, પણ મારે એનું કામ છે. બહુ દૂર ન હોત તો અમે એકલા પણ જઈ શકીશું, મેં કહ્યું. જવામાં બીતું બંગા અમને ઇન્દ્રા સીડી સુધી મૂકવા આવ્યો અને આગળ જતી કેડી બતાવીને પાછું ફર્યો. ઇન્દ્રા સીડી ઉતરીને નદીમાં ઉતરવાને બદલે ઉપરના કિનારે રહીને નદીના મુખ તરફ સીધી ચાલી જતી કેડી પર અમે ચાલ્યા. 15-20 મિનિટ ચાલ્યા હોઈશું કે એક ટેકરી પર પથ્થરની ફાંટમાંથી નાનકડા ઝરણા રૂપે પ્રગટ થતી શ્રી ગંગા નજરે પડી. થોડે ઉપર જતા જમણી તરફ એક વિશાળ ગુફા, સિંધુના થાપા અને ત્રિશૂળ દેખાયા. આપણે પહોંચી ગયા, લુસી બોલી. હું પથ્થર પર ચડ્યો અને ત્યાં સ્થિર થઈ ગયો. ગુફાની એક તરફ ઊભેલા વૃક્ષ પાસે ઊભી રહીને મલીર ધારીણી વૃક્ષની છાલ ઉખેડીને એકઠી કરતી હતી. તેની પીઠ અમારા તરફ હતી. લુસીનું બોલવું સાંભળીને તે સ્ત્રી અમારા તરફ ફરી અને એક ક્ષણે તેણે માથે ઓઢેલું મલીર મુખ પર ખેંચી લીધું. તે ક્ષણાર્ધમાં મારી નજર તેના ચહેરા પર પડી અને મારાથી બોલાઈ ગયું, ઓહ ના. કાલેવાલી માં સહેજ પણ વિચલિત ન થઈ. તેણે સ્વચ્છતાથી કહ્યું, એકલા કેમ આવ્યા? દાયાએ બીતુને સાથે ન મોકલ્યો? જી, હું કશું ન બોલી શક્યું. 2-3 પળ મૌન વીતી. પછી લુસીએ મને પૂછ્યું, કોણ છે આ? અસ્વસ્થામાં મરાયો છે? તે પ્રશ્નનો ઉત્તર આપણા યુધિષ્ઠિરે જે મનોયાતના વેઠી હશે તેવી જ વેદના અનુભવતા મેં જવાબ આપ્યો, કાલેવાલીમાં. મેં આકાશ સામે જોયું. મારા મનમાં ઉઠેલા જવાબને બહાર આવતો રોકી રાખવા મારે પ્રયત્ન કરવો પડ્યો. કેમ કરીને હું એવું બોલી ન શક્યું, લ્યુસી આ વનિતા છે, બિનતા પોતે, સુપ્રિયાની જન્મદાત્રી અને અત્યારે આદિવાસીઓની કાલેવાલી માં. લ્યુસી, તું મારી સાથે વાત કરી શકીશ? કાલેવાલી માએ પૂછ્યું. ના, મેં કહ્યું, તમારે મારી સાથે જ વાત કરવી પડશે. લ્યુસી આપણી ભાષા જાણતી નથી. આ વાતનો કોઈ ઉત્તર ન મળ્યો. મેં લુસીને કહ્યું, લુસી, વાત તો તારા દ્વારા જ થઈ શકશે. માં મારી સાથે વાત નહીં કરે. કેમ, એવું શા માટે? લુસીએ પૂછ્યું. મારા આશ્ચર્ય વચ્ચે લુસીને બોલવું બિનતા સમજી ગઈ. તેણે ઉત્તર આપ્યો, કારણ કે આ એક પરંપરાગત રિવાજ છે, કાલેવાલી માં પુરુષોને દર્શન પણ ના આપે. મેં આ જવાબ લુસી સુધી પહોંચાડ્યો. તમે પણ એવું માનો છો? લુસીએ પૂછ્યું. ના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પણ એવું માનો છો? લુસીએ પૂછ્યું. ના, માએ કહ્યું, પણ અહીંના લોકોનો વિશ્વાસ મને આમ કરવા પ્રેરે છે. મારા આગળની કોઈ પણ માએ ક્યારે જે ન કર્યું હોય તે કરવા હું ન ઈચ્છું. તમે 60 સાલી જાતિના નથી? લુસીએ પૂછ્યું. અમારામાંનું કોઈ 60 સાલી નથી કે ન હતું? માએ જવાબ આપ્યો. હું આ પ્રદેશમાં નીચે રાણી ગુફામાં રહું છું. 80-60 સાલીઓ મારી તમામ સેવા ઉઠાવે છે. લુસીને ખૂબ નવાઈ લાગી. તેણે પૂછ્યું, તમે શા માટે એમના દેવી બન્યા? એ લોકો તમને પકડી લાવેલા? ના, માં હસી પડી. મારે જ સંસારથી દૂર રહેવું હતું. બીજે ક્યાંય પણ જઈને રહું તો આટલી શાંતિ અને આટલી મુક્તિ મળી તે સંભવ ન લાગ્યું. નર્મદાના વનો છોડીને મારે ક્યાંય જવું નહોતું, છતાં મારી રીતે સાધના કરવી હતી. એથી આ સ્થળે આવી. મારા અગાઉ જે માં હતા તેમની પાસે રહી. હવે તેઓ નથી એટલે માં હું છું. અચાનક મને પૂર્યા સાંભળી આવી. તમે દેવી છો? લુસી સાવ વ્યવસાયિક ઢવે પૂછી જતી હતી. તે મને યોગ્ય ન લાગ્યું, પણ માં જે સ્વસ્થતા અને શાંતિથી જવાબ આપતી હતી તે જોતાં લુસીને કંઈ કહેવું મને યોગ્ય ન લાગ્યું. ના, માએ કહ્યું, હું પણ તારા જેવી સ્ત્રી જ છું, પણ જો આ રીતે હું બીજે ક્યાંય પણ રહી હોત તો ત્યાંનો સમાજ પણ મને દેવી બનાવ્યા સિવાય રહેવાનું ન હતું. એ કરતાં આ આદિવાસીઓની દેવી ગણવામાં મને ઓછામાં ઓછી અડચણો છે. તમે અહીં શી રીતે આવ્યા? લુસીએ પૂછ્યું. નારદી નામે એક આદિવાસી સ્ત્રી મારી સહેલી હતી. તેણે મને અહીં આવવા સૂચવેલું. બીતુબંગાની માં? લુસીનો અવાજ આશ્ચર્યભાવથી સબર હતો. હા, માએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

લાગ્યું કે લુસી વનિતાને ઓળખી જવા સુધી પહોંચવા આવી છે. આવું બને તો પણ કોઈને કંઈ ફરક પડે તેમ ન હોવા છતાં મેં વાત વાળવા પ્રયત્ન કર્યો. લુસી નાના સાહેબને અહીં રાખેલા. હા, માએ કહ્યું, સાઠ સાલીઓ બહુ પ્રેમાળ છે. જંગલમાં ભૂલા પડેલાને, મુશ્કેલીમાં મુકાયેલાને કે આશરે આવેલા કોઈને પણ જીવની જેમ જાળવે. ઘણીવાર ઘણા લોકોને ઉપયોગી થઈ પડે છે આ પ્રજા. નાના સાહેબ આ સામેની ગુફામાં જ રહેતા. તેમનો ખજાનો. હું આગળ કંઈ બોલું તે પહેલાં માએ પોતાનો ઢાંકેલો ચહેરો મારા તરફ કર્યો. મલીર પાછળ છુપાવેલી આંખો મને જોતી હોવાનો અનુભવ હું કરી શક્યો. બિંદાએ આદિવાસીઓની દેવી શા માટે માને છે તે સમજતા મને વાર ન લાગી. મેં માત્ર હાથ જોડીને કંઈ પણ બોલ્યા વગર માની આજ્ઞા સ્વીકારી લીધી અને ખજાના વિશેના તમામ સંશયોને મનમાંથી ધોઈ નાખ્યા. અમે તે ગુફાઓ જોઈ શકીએ? મેં માની પૂછ્યું. અંદર મંદિર છે, દર્શન કરી આવો, માએ કહ્યું. હું અને લુસી ગુફામાં ગયા. ગુફા ઘણી વિશાળ હતી, પરંતુ 15 માણસોના વસવાટ માટે નાની પડી હશે. નાના કદાચ અહીં પૂજારી તરીકે જ રહ્યા હશે. એક મહાન માનવીના થોડા સમયના રહેણાંકને જોતો હોઉં એવા ભાવથી મેં ગુફા જોઈ. સ્વતંત્રતા માટે માનવીઓ કેવા કેવા ભોગ આપતા હોય છે તે વિચારતો હું લુસી પાછળ બહાર નીકળ્યો. અમે ટેકરી ઉતરીને પાછા ફર્યા. અમે જતા હતા ત્યારે માએ લુસીને કહ્યું, પાછી આવજે ક્યારેક. પછી જરા થંભીને આગળ કહ્યું, તે 60 સાલીઓ વિશે બહુ નોંધો કરી છે તે જાણ્યું. હું તને વિનંતી કરું છું કે આ સ્થળ વિશે તે જાણ્યું તે તારાથી બને તો સિદ્ધિના મોંથી જાહેર ન કરીશ. કદાચ લખે તો પણ આ સ્થળ અને અહીં આવવાનો માર્ગ દુનિયાને ન બતાવતી. અમે બહુ થોડા બચી રહ્યા છીએ. આખી દુનિયા અહીં ઉતરી આવીને અમને ખલેલ ન કરી તે જોજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ એટલે કે તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો.

લુસીએ પાછા આવી માનો હાથ પોતાના હાથમાં લઈને હોઠે અડાડતા કહ્યું, આ વાત હું તમારી આજ્ઞા ગણીને પાડીશ. પોતાનો થેલો ખભે ચડાવતા લુસીને આગળ કહ્યું, ક્યારેક જરૂર પાછી આવીશ નર્મદાની પરિક્રમા કરવા. તું આવતી હોત તો મારી સાથે ગુફામાં તને રાખીશ અને તારી સાથે પરિક્રમામાં હું પણ જોડાઈશ, માએ કહ્યું. મારા આવવાથી અને સાથે રહેવાથી તમારા ધર્મમાં દખલ નહીં થાય? લુસીએ સહજ ભાવ સાથે પૂછ્યું. અમે જેનું પાલન કરીએ છીએ તે ધર્મમાં મહેમાનોથી થોડી દખલ થાય તો પણ અમે ચલાવી લઈએ છીએ, પરંતુ અમારું જે પાલન કરે છે તે ધર્મમાં તો દખલ નહીં કરી, એટલી શ્રદ્ધા તારા પર રાખું તો તે જાળવજે, માએ કહ્યું. હું આ સાંભળીને ઘડીભર સ્તબ્ધ થઈ ઊભો થયો. લુસીએ મા સામે જોયું અને કહ્યું, હું તમારી વાત માનું છું. અમે ટેકરી ઉતરી ગયા. રસ્તામાં લુસીએ મને કહ્યું, હું મુંબઈ જવાની છું, તમે સાથે આવો તો પાછા જતા અગાઉ મારે નર્મદાનો સાગર સંગમ જોવો છે. એક નદીના ઉદ્ગમ અને સાગર સંગમ બંને જોયાનો રોમાંચ લઈને સ્વદેશ પાછા ફરવાનું મને ગમશે. ભલે, મેં કહ્યું. ભરૂચ તો મુંબઈ જતા વચ્ચે જ આવશે, ત્યાં એકાદ દિવસ રોકાઈને સાગર સંગમ સુધી જઈ આવીશું, પછી હું પાછો આવીશ. મેં અમારી યોજના સુપ્રિયાને જણાવી અને તેને પૂછ્યું, તમે જાઓ છો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

હેલો પાલનપુર, હું છું આરજે અંજલિ. આજે રસોઈની રંગતમાં આજે આપણે મસ્ત મજાની વાનગી બનાવવાના છીએ. વરસાદની સિઝન ચાલે છે એટલે મકાઈ તો મળે જ છે બજારમાં, અને મકાઈ

મળે છે એટલે મકાઈની વાનગી બનાવવાનું કેમ ભૂલાય? મકાઈની વાનગીમાં તમે મકાઈના પોપકોર્ન ખાધા હશે, બાફેલી મકાઈ ખાધી હશે અને મકાઈની ઘણી એવી આઈટમ બનાવીને ખાધી હશે, પણ ક્યારે મકાઈની કઢી બનાવીને ખાધી છે? તો આજે આપણે મકાઈની કઢી બનાવવાના છીએ. મકાઈની કઢીમાં કઈ કઈ સામગ્રી જોઈશે એ જાણી લઈએ. સૌ પ્રથમ મકાઈ, જીરું, સૂકા ધાણા, સૂકી મેથી, સૂકા મરચા, લસણ તો જોઈશે જ, અને છીણેલું કોપરું એટલે કે નારિયેલ, કાપેલા કાંદા, તેલ, રાઈ, મીઠો લીમડો, હળદર, મીઠું અને આંબલીનું પાણી. આટલી સામગ્રી આપણે જોઈશે મકાઈની કઢી બનાવવા માટે. કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ. ભજીયા બનાવતા હોય તો ભજીયાની અલગ કઢી બનાવતા હોઈએ છીએ, ખીચડી માટેની કઢી બનાવતા હોઈએ છીએ. એટલે મોસ્ટ ઓફ કઢી દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની બનતી જ હોય છે અને સ્વાદિષ્ટ પણ બનતી હોય છે. પણ આ કઢીમાં મકાઈ યુઝ કરવાની ક્યારે મેં પણ નહોતું વિચાર્યું, પણ મેં બનાવ્યું અને જોયું કે બહુ મસ્ત બને છે. કેવી રીતે બનાવવાની એ પણ જોઈ લઈએ. સામગ્રી તો આપણે જાણી લીધી, એટલે આપણે સામગ્રી જાણ્યા પછી ઓલવેઝ એક સોંગ સાંભળીએ છીએ, અને સોંગ પણ એવું કે વરસાદની સિઝન ચાલે છે અને વરસાદનું સોંગ હોવું જોઈએ, કેવું નહીં? અને આ વરસાદની સિઝન છે એટલે મને આ સોંગ યાદ આવે છે. ઘોડી જૈસી ચાલ, હાથી જૈસી તું.

સોંગ તો સાંભળી લીધું અને પાછા આવી જઈએ મકાઈની કઢી પર. હવે મકાઈની કઢીની વાત ચાલતી હોય એટલે મોઢામાં પાણી આવ્યા વગર રહેવાય? અરે ના જ રહેવાય ને. તો એની રીત ઝટપટ લખી લઈએ. તો સૌ પ્રથમ એક મકાઈ લઈ એના નાના નાના ટુકડા કરી દેવાના, ઓકે, અને એને પછી કાચા પાકા બાફી લેવાના. ત્યારબાદ એક પેન લેવાનું. એ પેનમાં જીરું, સૂકા ધાણા, સૂકી મેથી, સૂકા લાલ મરચા અને આ બધું લઈને શેકી નાખો. ત્યારબાદ તેમાં શેકેલું મિક્સચર ને ગ્રાઇન્ડરમાં પીસવું અને એની સાથે સાથે લસણની કરી, એટલે કે લસણની એક જે આપણે લસણ ફોલીને જે કની કળીઓ હોય છે એ ભેગું કરવાનું. પછી કોપરું લેવાનું, કાપેલા કાંદા લેવાના, એ પણ જોડે પીસી નાખવાનું. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખવી, રાઈને ફૂટવા દેવી એટલે બરાબર તતડી જાય ત્યારે એમાં હિંગ, મીઠો લીમડો, કાંદા નાખીને થોડી વાર હલાવા, એટલે કે કાંદા આપણા કેવા બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી કરવાનું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિક્સચર નાખી થોડી વાર તેને ઉકળવા દેવાનું, એટલે એ જ મિક્સચર જે આપણે પીસ્યું હતું ગ્રાઇન્ડરમાં. હવે એમાં બાફેલા મકાઈના ટુકડા નાખી થોડું પાણી નાખી થોડી વાર રહેવા દો. પછી એમાં તમારે દહીં, છાશ નાખવી હોય તો તમે નાખી શકો છો, અને એ ના નાખવી હોય તો તમે લીંબુ નાખીને પણ એને બનાવી શકો છો. તો આમ તમારી કઢી તૈયાર થઈ જાય છે, એને પ્લેન રાઈસ સાથે યા એમ જ કોઈ પણ મકાઈના રોટલા સાથે યા તો બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળશું નવી કોઈ વાનગી સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: બોલ્યા નહીં.
1: મારી મોટી માં મને કહેતી હતી કે કૂતરાના ભસ્યા ઉપર હાથી જો રિએક્ટ કરે ને તો હાથીનું વજન ઘટે અને કૂતરાની વેલ્યુ વધે.
0: આજકાલ તમારી વેલ્યુ બહુ વધી ગઈ છે.
1: બોલ્યા
0: આપણે હું તો એમ કહેતો હતો કે તમારા બા મોંઘા હતા.
1: જો
0: હંમેશા તમારી મોટી બા જ બોલતા હોય છે એટલે તમારા બા ક્યારે કે બોલ્યા જ નથી.
1: કહ્યું છે ને મારી બાએ કહ્યું છે કે નાના માણસોને મોઢે ના લગાય.
0: પણ હું તો મોઢે લગાવ. તમારા બા અને મોટી બા છે ને એ બે જણા શંકા બનતા જવા છે. એકવાર શંકા બનતા ને ફોન કરીને પૂછું કાલા બનતા તારો ફોન નંબર શું છે. મારી મોટી બા હંમેશા કહેતી કે ખોટા માણસો સાચા વખાણ કરે તો એના માટે કમ નસીબ જોઈએ. કાગડાની સામે કોયલ બોલે ને તો કોયલ ની વેલ્યુ ઘટે કાગડા ની વધે. ફરી ક્યારેક રજા લઉં સાહેબ.
2: કાલે રાત્રે રોહિત મને મળવા આવ્યો.
3: શું કહ્યું સર?
2: એનું કહેવું છે કે એડમિશન પ્રકરણમાં તારા હાથ એકદમ ચોખ્ખા છે. આઈ એમ સોરી, મેં નાહકનો તને દુભાવ્યો.
1: ઇટ્સ ઓકે સર. મારી મોટી બા હંમેશા કહેતી હતી કે સાચા માણસે અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેવું જોઈએ. પણ સર, મને એવું લાગે છે કે આખી વાતમાં કોઈકે આપણને, આપણી કોલેજને, આપણી હોસ્પિટલને બદનામ કરવા માટે કોઈ વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું છે.
2: સાચી વાત છે. મને પેલો હજી કિડની ચોરીનો કેસ સમજાતો નથી. પહેલાં એક વ્યક્તિ આવીને પોલીસ સ્ટેશન
1: પ્રાઇવેટ ડિટેક્ટિવને સોંપી દેવી જોઈએ.
2: આપણ ભણ્યા એનાથી થશે શું?
1: સર, મારી મોટી બા કહેતી હતી કે રોગનું નિદાન કરવું હોય ને તો રોગના મૂળ સુધી જવું જોઈએ.
2: ને મારા મોટા બાપા કહેતા ત્યારે પેટ ચોળીને શૂળ ઊભું ના કરાય. બોલ, શું કામ આવ્યો?
1: સર, આ કેટલાક બિલ્સ ઇન્વોઇસીસ છે તો એના માટે વાઉચર્સ પર તમારા સિગ્નેચર્સ જોઈતા હતા.
2: મણિયાર, મારો એક લેખક મિત્ર છે, એની વાઈફને એનું કયું લખાણ સૌથી પ્રિય છે ખબર છે?
1: કયું સર?
2: એણે કરેલી એના બેરર ચેક પરની સહી.
1: સર, જો તેના મારા થનાર ભાભી હોયા તો જ ને તો એમને પણ તમારા ચેક્સ પરના ઓટોગ્રાફ્સ જ વધારે ગમ્યા હોત. સર, ખોટું ના લાગે તો એક સવાલ કરું.
2: હા,
1: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
2: અરે, એ તો ભૂલાઈ જ ગયું. ના મણ્યા, શું છે, હું બહુ બિકળ માણસ છું. લગ્ન શબ્દમાં મને ગન દેખાય છે અને વાઇફ શબ્દ પણ નાઇફ શબ્દની કેટલી મળતો આવે છે.
1: સર, તમારી સેન્સ ઓફ હ્યુમર પણ એકદમ કમાલની છે. અરે હા, યાદ આવ્યું સર, આપણી હોસ્પિટલ માટે એક ગાયનેકોલોજીસ્ટની પોસ્ટ ખાલી હતી તો એના માટે એક કેન્ડિડેટ સિલેક્ટ કર્યા છે. શું નામ હતું એનું? હા, ડૉક્ટર રશ્મિ દિવાન. બસ એ તમને હમણાં અહીંયા મળવા આવતા જ હશે.
2: સિલેક્ટ કરી છે તો અપોઇન્ટ કરી નાખો ને, ઇફ યુ થિંક કે શી ઇઝ કેપેબલ.
1: પણ સર, તમારા અપ્રુવલ વગર કેવી રીતે સિલેક્ટ
2: કરું? યાર, આવી નાની નાની બાબતોમાં મને ઇન્વોલ્વ ના કરો. આમાં ને આમાં મારું રિસર્ચનું કામ આગળ નથી વધતું. આ ઇન્ટરવ્યૂ લેવા, ચેક પર સહી કરવી, ક્યારેક તો એવો કંટાળો આવે છે કે આ સંસ્થાનું ટ્રસ્ટ બનાવી નાખો.
1: પણ સર, એના માટે ટ્રસ્ટી બનવાને લાયક માણસો બી જોઈએ ને.

0: દીપા કહેતી હતી કે ઘોડો ગમે એટલો જાતવાન હોય, લગામ તો માણસે પોતાના હાથમાં જ પકડી લીધી.
1: વાહ પણ યાર, તમારી મોટી બા એકદમ વ્યવહારુ વાતો કરતી નહીં.
2: મે આઈ કમ ઇન સર?
0: સર હા, મેં તમને કહ્યું હતું ને કે આપણે જે ગાયનેકોલોજીસ્ટ સિલેક્ટ કર્યા છે, શું નામ એમનું?
1: હા, ડોક્ટર રશ્મિ દીવાન.
0: હા, દીવાન દીવાન.
2: યસ સર, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. સાચું કહું ને, મેં તમારા વિશે જેટલું સાંભળ્યું હતું, તમે એના કરતા હજારે ગણા વધુ હેન્ડસમ છો.
1: લુક મિસ દીવાન, હું કેવો દેખાઉં છું એમાં મને જરાય રસ નથી. મને રસ છે મારો સ્ટાફ કેવો દેખાવ કરે છે એમાં. લોકો કહે છે કે આ જગતમાં આવનાર બાળકને સૌથી પહેલો સ્પર્શ થાય છે એની માનો, પણ હું કહું છું ના, એને સૌથી પહેલો સ્પર્શ થાય છે એ ગાયનેકોલોજીસ્ટના હાથમાં. એટલે મને એવા ગાયનેકોલોજીસ્ટની જરૂર છે જેના હાથમાં માં અને બાળક બંને સલામતી અનુભવે.
2: ઓફકોર્સ સર, હું તમારી બધી જ અપેક્ષાઓ પૂરી કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ.
1: પહેલી જોબ કેમ છોડી?
2: જોબ સેટિસ્ફેક્શન નહોતું.
1: મિસ દીવાન, આપણને આપણી જોબથી કેટલું સેટિસ્ફેક્શન થાય છે એ મહત્વનું નથી, પણ આપણા જોબથી આપણા પેશન્ટને કેટલું સેટિસ્ફેક્શન થાય છે એ મહત્વનું છે.
3: એક્સક્યુઝ મી સર, ઇફ યુ હેવ અપ્રૂવ્ડ હર તો અમે લોકો હોસ્પિટલ માટે નીકળીએ. શું છે, એક બહુ અર્જન્ટ કેસ છે.
1: હા શ્યોર, અને અપોઇન્ટ કરી નાખો.
3: હા આવો મિસ દીવાન. ડોક્ટર દીવાન, હું તમારી રાહ જોઉં છું, આવો.
1: તમે હજી ગયા નથી, કઈ કેવું છે?
2: પૂછવું છે, તમે હોસ્પિટલ તો આવશો ને?
1: હા, હું મારા રોજના સમયે હોસ્પિટલમાં પહોંચી જઈશ. તમે એક કામ કરો, ડોક્ટર બનવાનું માંડી વાળ અને એક સરસ મજાનું બ્યુટી પાર્લર ખોલી લોકોના વાળ કાપવાનું અને ચહેરા રંગવાનું શરૂ કરી દો. વોટ શું? આજે ઓપરેશન થિયેટરમાં કેટલી નર્વસ હતી તું? પેશન્ટને જોવાને બદલે મારા મોઢા સામે શું જોયા કરતી? તમે અહીંયા શીખવા આવો છો કે મારું મોઢું જોવા? કંઈ નથી એમાં, હું પોતે 45 વર્ષથી મારું મોઢું જોઈને બોર થઈ ગયો છું.
2: સર, પણ મને વાત એમ છે કે સર.
1: હા, સ્પીક આઉટ. શું કહેવું છે તમારે?
2: આઈ મીન,
1: હા, વોટ ડુ યુ મીન?
2: આઈ મીન,
1: કમ ઓન, સ્પીક આઉટ. મારા બધા જ સ્ટુડન્ટ્સ મને ચાહે છે, હું પણ એમને ચાહું છું, પણ એનો મતલબ એ નથી ને કે બિલાડી દૂધની દુકાન સામે ઊભી ઊભી જોયા કરે એમ તમે મારા મોઢા સામે જોયા કરો.
0: મારી સાથે

0: રહ્યો બેફામ પ્રેમ પણ ક્યારે કોઈએ નહીં કર્યો હોય
1: જો છોકરી તારી નહીં પણ મારી ઉંમરનો તો વિચાર કર
0: મેં તમારી ઉંમરને નહીં તમને પ્રેમ કર્યો છે તમારા વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે
1: દરેક ચમકતી ચીજને જોઈને અંજાઈ ના જવાય મારું વ્યક્તિત્વ એક ભ્રમણા છે ઇલ્યુઝન થોરનો છોડ ગમે એટલો સારો લાગે પણ એ તો વાડીની વાડમાં જ શોભે ફ્લાવર વાઝમાં તો ફૂલો જ ગોઠવાય
0: તમે થોર છો તો હું વેલ અને વેલ તો વાડને વળગીને જ આગળ વધે ને
1: છોકરી તું એક કામ કર તું ડોક્ટર સાયકાટ્રિસ્ટ અરવિંદ વૈદ્યને મળી મને લાગે છે કે તું ગાંડી થઈ ગઈ છે
0: તમને પ્રેમ કરવો એ ગાંડ પણ હોય તો આજીવન ગાંડી રહેવા માટે તૈયાર છું તમને શું લાગે છે મારું ચસકી ગયું છે તો તમે એમ રાખો પણ હકીકત તો એ છે કે મારું હૃદય જોર જોરથી ચીસો પાડીને કહી રહ્યું છે કે પરણીશ તો સર ને જ
1: પણ મારા તો લગ્ન થઈ ગયા છે હા આ હોસ્પિટલ સાથે આ કોલેજ સાથે મારા રિસર્ચ સાથે અને આ મારા પુસ્તકો સાથે
0: તો આ હોસ્પિટલ આ કોલેજ આ પુસ્તકો આ રિસર્ચ બધાને મારી શોક્ય તરીકે સ્વીકારવા માટે તૈયાર છું
1: પણ હું તારા પાગલપણાને સ્વીકારવા તૈયાર નથી યુ મે ગો ને જા
0: ઓકે સર
1: સોરી અને હા આ વેબ સિરીઝ અને હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરો એની આડઅસરમાં દરેક છોકરી પોતાની જાતને લેલા અને દરેક છોકરાને મજનું સમજવા માંડી
0: સોરી ટુ સે સર પણ મારા આદર્શો લેલા હીર કે જુલિયટ નહીં પણ મીરા છે અને મારા મોહનને મેળવવા માટે

0: નહીં નહીં, આમાં ડોક્ટર મહેતાનો કોઈ વાંક નથી.
1: કેસ ઓલરેડી બગડી ચૂક્યો હતો. ડોક્ટર મહેતાનો વાંક ફક્ત એટલો કે એમણે આ બગડેલો કેસ હાથ પર લીધો. ખરેખર તમને હાથ જ ઊંચા કરી દેવા જોઈતા હતા.
2: ઓ મેડમ, ડોક્ટર સાહેબ કઈ પૈસા ખાનાર પાકિસ્તાની એમ્પાયર નથી કે સે જપીલ થાય કે આંગળી ઊંચી. અરે ડોક્ટર મહેતા તો મેડિકલ ફિલ્ડના તેંડુલકર છે. તેંડુલકર ભલ ભલા યમદૂતોના બોલને એમણે બાઉન્ડરીની બહાર ફેંકી દીધા છે.
3: ઓ વરા શાસ્ત્રી, અહીંયા શું લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યો છે વર્લ્ડ કપનો? અહીંયા અમે ગંભીર સિચ્યુએશન પર ડિસ્કસ કરી રહ્યા છીએ, તમે તમારી કોમેન્ટ્રી કરી રહ્યા છો. શાંત રહો ને, જરા શાંત રહો ને.
0: ચાલો, કંઈ સમજાતું નથી. એક સ્ત્રી ઓપરેશન થિયેટરમાં મૃત્યુ પામે છે અને એના આઘાતથી ડોક્ટર સાહેબ અઠવાડિયાથી પોતાની જાતને રૂમમાં બંધ કરીને બેઠા છે અને અધૂરામાં પૂરું એ સ્ત્રીના પતિએ ડોક્ટર સાહેબ ઉપર કેસ કરી નાખ્યો છે કે એ સ્ત્રીનું મૃત્યુ ડોક્ટર મહેતાની નિગ્લિજન્સને કારણે થયું છે.
2: થાય, કસોટીની એરણ પર સાચા સોનાએ ચડવું પડે, બાકી પિત્તળને તો કલઈ કરો એટલે એની મેળે ચમકી જાય. પિત્તળની વાત કરું, તમારી વાત નથી કરતો.
3: ડોક્ટર દિવાન, ઓપરેશન થિયેટરમાં તમે જતા નહીં?
2: હા હા જતા.
4: વાત કરું,
2: પ્લીઝ કન્ટિન્યુ.
3: ત્યાં એક્ઝેક્ટલી શું બન્યું હતું?
1: એક્ચ્યુઅલી પેશન્ટની ડિલિવરી વખતે પ્લેસેન્ટા જલ્દી પડ્યું નહીં અને અમ્બિલિકલ કોર્ડ બહાર ખેંચતી વખતે સાથે યુટ્રસ પણ બહાર આવી ગયું અને ખૂબ બધું બ્લીડિંગ થયું. પેશન્ટનો જીવ બચાવવા માટે ડોક્ટર સાહેબે નક્કી કર્યું કે યુટ્રસ પાછું સેટઅપ કરી દઈએ, પરંતુ ઓપરેશન શરૂ કરતા પહેલા
2: એ ભાઈ મણિયારની મોટી બા પાસે ઉપર પહોંચી ગઈ.
3: તમે છે ને હમણાં ને હમણાં અહીંથી બહાર નીકળો તો.
2: અરે પણ મારો કે વાંક ગુનો?
3: વાંક ગુનો એટલે તમે કોઈ પણ સિરિયસ સિચ્યુએશનમાં કોમેડી કઈ રીતે કરી શકો છો? તમારે આ હોસ્પિટલ સાથે કોઈ લેવા દેવા નથી, એ તો ડોક્ટર સાહેબ તમને ઓળખે છે એટલે વોર્ડ બોય તરીકે રાખ્યા છે હોસ્પિટલમાં. બાકી તમને ઘરમાં આવવા દઈએ છે એટલે તમે ગમે તે કોમેડી કરશો? હા નહીં, પેલા દિવસે પેલા સરદારજીને વાગ્યું તું તો એમની ટ્રીટમેન્ટ વખતે પેટ પકડીને હસી રહ્યા હતા તમે.
2: તો સાહેબ એમાં મારો કોઈ વાંક નથી, એ સરદારજીએ વાત જ એવી કરી.

0: હસ્યો હતો.
1: શું કામ?
0: અરે એ એ એ સરદારજી નો ડાબો હાથ મશીનમાં આવી જવાથી કપાઈ ગયો હતો, તો હું એમને આશ્વાસન આપવા માટે ગયો હતો. મેં એમને કહ્યું કે સારું થયું, ડાબો હાથ મશીનમાં આવી ગયો, જમણો હાથ કપાઈ ગયો તો વાંધા થઈ ગયા હોત. તો એમણે મને કહ્યું કે મારો જમણો હાથ જ મશીનમાં આવી ગયો હતો. આ તો છેલ્લી ઘડીએ મેં અક્કલ વાપરી અને જમણો હાથ કાઢી દીધો અને ડાબો હાથ ઘૂસાડી દીધો. પાણીમાં બેસી
2: ગયા. અને આજે બધા ભવાડા કરો છો ને, એને લીધે તમને બધેથી કાઢી મૂકે છે.
0: ના ના ના સાહેબ, એમાં મારો તો કોઈ વાંક જ નથી.
2: ઓલા દિવસે ડોક્ટર સાહેબના વાઈફે તમને લાફો માર્યો તો એમાં પણ તમારો વાંક તો નહીં જોઈ ને?
0: હા તો નહોતો. હું તમને કહું શું થયું. એ દિવસે ડોક્ટર દેસાઈ બહાર ગયા હતા અને ત્યાં આગળ એમના વાઈફ એમને મળવા આવ્યા. હવે એ દિવસે એમના વાઈફનો અવાજ બેસી ગયો હતો. મને ખબર નહોતી કે એમનો અવાજ બેસી ગયો છે, એટલે એમને આવીને પૂછ્યું.
3: કોઈ પણ હિસાબે ડોક્ટર સાહેબ ને બહાર બોલાવો. પેલી ભાઈના પતિએ જે વકીલ ની નોટિસ મોકલાવી છે ને, એનો જવાબ આપણે આપવો પડશે.
4: એની કોઈ જરૂર નથી મળી યાર.
3: આપણે જવાબ નહીં આપીએ તો કોર્ટ તમારી વિરુદ્ધ બિનજામીન માત્ર વોરંટ કાઢશે.
4: વોરંટ ની શું જરૂર છે? સીધી સજા સંભળાવી દો મને અને ફાંસી લટકાવી દો. મારા મનનો બોજ તો હલકો થાય. મારા આ હાથોથી એ બાયનું પ્રાણ પંખેરું છીનવાઈ ગયું. એનું બાળક સફળતા મળે તો પોતાના નામ પર ચડાવી દેવાની, નિષ્ફળતાનો ટોપલો વિધાતાના માથે ઢોળી દેવાનો. એ પ્રકૃતિનો હું માણસ નથી. હું આ હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું અને સ્વૈચ્છિક રાજીનામું આપું છું.
2: સર તમે આ શું બોલી રહ્યા છો? સર તમે તમારા વગર અમે.
1: હા સર, તમે રિટાયર થશો તો પછી આ કોલેજ હોસ્પિટલ સ્ટુડન્ટ એ બધાનું શું થશે?
4: આકાશમાંથી એક તારો ખરી પડે તો અંધારું નથી થઈ જતું.
3: ભૂલ
0: કરી રહ્યા છો સાહેબ. ઘર ઘર રમતા બાળકોને ચોપાટની બાજી ન સોંપાય. અરે આ લોકોમાં એક એક એક નાનકડું દવાખાનું ચલાવવાની આવડત નથી. એમને તમે હોસ્પિટલનો આખો વહીવટ સોંપવાની વાત કરો છો. એક વાત યાદ રાખજો, ઘોડા ગાડી ચલાવનારને ડર્બીની રેસમાં ન ઉતારાય.
4: Leave me alone.

શાયરનો શેર યાદ આવી ગયો સાહેબ. તોફા જો નાવ ડૂબો એ માજી પાર લગાય, માજી ખુદ નાવ ડૂબો એ કોણ બચાય. સાહેબ હું તો તમને રણવીર સમજતો હતો, પણ તમે તો રણછોડ નીકળ્યા. તમે મેદાન છોડીને જવાની વાત કરી છો, તો એક વાત યાદ રાખજો કે આ મણિયાર નામનો ઉંદર અત્યાર સુધી ફૂકી ફૂકીને ખાતો હતો. એકવાર એના હાથમાં ટ્રસ્ટી પદ આવી ગયું ને, તો એ છડે ચોક આ હોસ્પિટલને મટનની દુકાન બનાવી નાખશે, જેમાં માનવ અંગોનો ખુલ્લે આમ વેપલો થશે. અને તમે તમે ઉભા ઉભા જોતા રહેશો તોફાનમાં ચક્રાવે ચડેલા હોકા યંત્ર

0: જવાબ નથી આપવાનો.
1: મારે મારી સંસ્થાનું ટ્રસ્ટ બનાવવાનું છે, એ હું તમને પછી એક્સપ્લેન કરીશ. પ્લીઝ તમે પેપર્સ રેડી રાખો. હા, હું સાંજે આવીને સહી કરી જઈશ.

0: Come in. હવે હું ક્યારેય તમારા લેક્ચર નહીં લઉં મિસ ચૈતાલી, કારણ કે મેં રિટાયર થવાનો નિર્ણય જાહેર કર્યો છે. કારણ કે માણસે ત્યારે જ રિટાયર થવું જોઈએ જ્યારે એણે રિટાયર થવાનો નિર્ણય લીધો હોય. ત્યારે લોકો પૂછે વાય નાઉ, નહીં કે વાય નોટ.
1: સર, અંગ્રેજો જતા રહ્યા પણ પોતાની ખોખલી કહેવતો આપણા જેવા બુદ્ધિશાળીઓને શીખવતા ગયા. પણ સર, આપણે કર્મયોગીઓના દેશમાં જન્મ્યા છીએ જ્યાં કામને પૂજા ગણવામાં આવે છે અને પૂજા આપણે અંતિમ શ્વાસ સુધી કરવી જોઈએ. તો આમ દુખિયારી નારીની જેમ વિષાદ કરવાનું મૂકો અને લેક્ચર લેવા આવો. હા, અમારા બધાના ભવિષ્યનો સવાલ છે.
0: મિસ ચૈતાલી, તમને એવું નથી લાગતું કે તમે જરા વધારે પડતું બોલી રહ્યા છો?
1: એવું લાગતું હોય તો હું તમારી માફી માંગુ છું સર, પણ તમારે મને એ તો કહેવું જ પડશે કે તમે લેક્ચર લેવા ક્યારથી આવવાના છો.
0: મેં તમને કહ્યું ને કે હું હવે ક્યારેય નહીં આવું. પેલી બાઈના પતિએ મારા પર કેસ ન કર્યો.
1: તમારો તો સ્વભાવ છે એસ્કેપિસ્ટનો, ભાગેડું છો તમે.

0: ચૈતાલીને નપુંસક માણસ છો.
1: મિસ ચૈતાલી,
0: આવા જૂચો કરવાથી સચ્ચાઈને છુપાવી શકાય સર. આવી જાય મેદાનમાં ફરી એકવાર, જોઈએ તારામાં જખમો દેવાની તાકાત વધારે છે કે અમારામાં મલમ લગાડવાની શક્તિ વધારે છે. કોણા 3 વાગ્યાનો લેક્ચર છે, સમય સર આવી જશે.
1: મિસ ચૈતાલી, તમે મને ઓર્ડર આપો છો?
0: કેમ કે વિનંતીઓને માન આપવાનું તો તમે શીખ્યા જ નથી ને? આ થઈ જનરલ વાત, હવે એક પર્સનલ વાત પણ સાંભળી. જીવનમાં સુખ વેચવા માટે ઘણા સાથી મળી રહેશે, પણ દુઃખમાં ભાગ પડાવવા માટે જીવન સાથીની જ જરૂર પડશે.
2: શૈક્ષણિક સંસ્થામાં ભગવદ્ ગીતા ભણાવીને એ કોલેજના પ્રોફેસરે દેશના સંવિધાન પર આઘાત કર્યો છે. માનવ સંસાધન મંત્રાલય આ બાબતમાં ચૂપ શા માટે છે એ સવાલ બધા પૂછી રહ્યા છે.
3: હ્યુમન રાઇટ્સ મિનિસ્ટર ટુડે ગેવ અ સ્ટેટમેન્ટ ધેટ વી શલ વેઇટ ટિલ ધ કોર્ટ ગિવ્સ વર્ડ.
4: સારે દેશ મે તહેલકા મચાને વાલા યે કેસ સંવિધાન મે સંશોધન કરને કી જરૂરત કો દોહરાતા હૈ યા નહીં? એક સવાલ.
5: કેટલા ખરાબ અક્ષર છે તારા બાપા ને, કે અક્ષર સુધારે.
6: ટાઈપ કરેલો છે
5: તો ટાઈપરાઇટર સુધારે. લગન માટે છોકરી જોઈ છે. ચલા તારા બાપે લગન માટે છોકરી જોઈ છે તો તું એમાં શેનો ખુશ થાય છે? એટલે એમના માટે નહીં, મારા માટે છોકરી જોઈ છે. અરે વાહ, તો મને એક વાત કે, લગન તારે કરવાના છે તો તારા બાપા તારા માટે છોકરી શું કામ ગોતે?
6: શું કામ ન ગોતે? નાનપણથી મારા ચપ્પલ, મારા કપડા, મારા ચોપડા બધું મારા બાપા જ મારી માટે લાવતા.
5: એમ? હા, તને તારા બાપા ઉપર આટલો બધો વિશ્વાસ છે?
6: બધાને હોય, તમને પણ હશે.
5: એટલે
6: એટલે જો તમારા બાપા તમને આવીને એમ કે કે એ તમારા બાપા છે કે નહીં, તો તમે વિશ્વાસ મૂકો કે પછી એમ કો કે સાબિત કરો.
5: ચલા બહુ જગ્યા છે ને કે,
6: પણ મને એમ કે ને, લગન માટે હા પાડી દઉં કે નહીં?
5: છાપામાં જાહેર ખબર આપી હતી, પત્ની જોઈએ છે.
6: પછી
5: 200 કાગળ આવ્યા, અમારી લઈ જાઓ.

રાજ્યમાં સ્થળ છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ

શુદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: गांव में जब कोई इंजीनियर डॉक्टर बनता है तो लोग गर्व से कहते हैं हमारे गांव का लड़का है, लेकिन अगर कोई कैमरा लेकर घूमे तो सवाल पूछते हैं ये क्या कर रहा है. राजस्थान के असाड़ा के यश चौधरी को भी यही सुनने को मिला. एक छोटे से गांव से निकलकर कैमरे की दुनिया बसाने वाले यश के लिए फोटोग्राफी सिर्फ एक करियर नहीं बल्कि भारतीय संस्कृति को बचाने की जिद थी. जहां लोग बॉलीवुड और फैशन इंडस्ट्री में नाम कमाने के लिए भागते हैं, उन्होंने चुना अपनी मिट्टी और अपनी संस्कृति से जुड़े रहने का रास्ता. गांव की गलियों, पुराने घरों, बुजुर्गों की कहानियों को उन्होंने अपने कैमरे में कैद कर दुनिया तक पहुंचाया. पर गांव में लोगों को समझाना मुश्किल था. कभी लोग हंसे, कभी बोले इससे कुछ नहीं होगा, लेकिन यश के सपनों पर उनके घर वालों को भरोसा था. पहला DSLR कैमरा भी पिता ने ही दिलाया था. आज उनकी तस्वीरें सिर्फ गांव तक सीमित नहीं बल्कि दुनिया को भारतीय संस्कृति की असली झलक दिखा रही है. अब उनकी पत्नी संतू चौधरी भी इस सफर में उनके साथ हैं. जिस समाज में अब भी पर्दा प्रथा है, वहां उन्होंने एक नया रास्ता चुना, संस्कृति की सुंदरता को पूरे सम्मान के साथ दुनिया तक पहुंचाने का. जब लोग शहरों की तरफ भाग रहे हैं, ये कलाकार अपने गांव की कहानियों को कैमरे में कैद कर रहे हैं ताकि हमारी परंपरा बस यादें ना बने बल्कि हमेशा जिंदा रहे. उनकी हर तस्वीर यही कहती है, अपनी जड़ों को मत भूलो क्योंकि वही असली पहचान है. यश की तरह हम सबके पास भी एक रास्ता होता है कि या तो दुनिया की दौड़ में सपने भूल जाएं या फिर अपना रास्ता खुद बनाएं. आप कौन सा रास्ता चुनना चाहेंगे?
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી

ઉપેન્દ્ર ભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જન.

તેમના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
1: હા હા, પાકો PM સૂર્યઘર મફત વીજળી યોજના.